સુપ્રભાત શ્રોતા મિત્રો, ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. આજે તારીખ 30 જૂન 2026 મંગળવાર. શક સંવત 1948, વિક્રમ સંવત 2082, જેઠ વદ એકમ. આપનો આજનો દિવસ શુભ હો એવી શુભકામનાઓ સાથે સભાનો શુભારંભ શરણાઈની મંગળ સુરાવલીઓ સાથે કરીએ.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, હવે સવારના 6 થઈ રહ્યા છે. હવે થોડી જ વારમાં આપ સાંભળશો દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી સમાચાર.

મિત્રો, કહેવાય છે કે પ્રાર્થના એટલે અંતરનો અવાજ, પ્રાર્થના એટલે આત્મનો નાદ, અને પ્રાર્થના એટલે ઈશ્વર સાથેનો સીધો સંવાદ. તો આવો આ સીધા સંવાદની શરૂઆત કરીએ પરેશ ભટ્ટ અને કુસુમ બડોદકરના સ્વરમાં કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ સાંભળીએ.

પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં આગળ વધીએ. કબીરની રચના હવે આપના રેડિયો સેટ પર. બાલકૃષ્ણ વૈષ્ણવનો સ્વર.

પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ માણી રહ્યા છો. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. અમરનાથ નાથજીના સ્વરમાં હવે આપ સાંભળશો એક પ્રાચીન રચના.

લટકાળા લહેરી પધારો પ્રેમાનંદની આ રચના આપ માણી રહ્યા હતા. પરાગી પારેખનો સ્વર હતો અને આ સાથે જ પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં પૂરો થયો. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ચિંતનશ્રેણી અમૃતધારા. ચિંતનશ્રેણી અમૃતધારા અંતર્ગત આજે આપ સાંભળશો ડોક્ટર ચંદ્રકાંત મહેતાનો લઘુ ચિંતનાત્મક વાર્તાલાપ. આજનો વિષય જીવન એક પડકાર.
1: જીવન એક પડકાર છે. માણસના આત્માને કાયર માણસના ખોળિયામાં પડ્યા રહેવું ગમતું નથી, કારણ કે માણસનું નિર્માણ જ પડકારો ઝીલવા માટે થયું છે. ઈશ્વરે દિમાગ, હૈયું અને હાથ એમને એમનેમ નથી આપ્યા. એ ત્રણનો સદુપયોગ જ જીવનમાં આવતા પડકારોને પહોંચી વળવામાં મદદ કરે છે. પડકારો ઝીલવાની પ્રતિજ્ઞાવાળો માણસ આત્મવિશ્વાસપૂર્વક કહેશે, જો હોતા હૈ વો હોને દો, યો પૌરુષ કા કથન હૈ, પૌરુષહીન કા કથન હૈ, જો હમ ચાહેંગે વો હોગા, ઇન શબ્દો મેં જીવન હૈ. આપે છોડ પરના ફૂલને જોયું હશે. શરદી, આંધી, વર્ષાની હેલી, બળબડતા બપોર વચ્ચે પણ એ પડકારો ઝીલીને ખીલતું રહ્યું છે. પણ એને તોડીને ફૂલદાનીમાં સજાવવામાં આવે એટલે કરવામાં માંડે છે. પડકાર એ વિકાસ માટે પ્રતિજ્ઞાબદ્ધ રહેવાનો કુદરતનો સંદેશ છે. અવતારી વિભૂતિ હોય કે સામાન્ય આદમી, જેઓ કાળની કસોટીઓ સામે ઝૂક્યા નથી, તેઓ જ જગતમાં મહાન બની શક્યા છે. અબ્રાહમ લિંકન કે મહાત્મા ગાંધી, જેમણે કશુંક હાંસલ કર્યું છે, તેઓ પડકારો વચ્ચે પણ અડીખમ ઊભા રહ્યા છે. મોત આવે તે છતાં મરવું નથી, એમની પ્રતિજ્ઞા. મોત આવે તે છતાં મરવું નથી, જિંદગી તારા ઠકી ડરવું નથી, લે સીતમ જા.

0: રાજા ગુજારી તે છતાં છું હવે લાચાર એ વધવું નથી, હાસ્ય કાજે વિશ્વમાં આવ્યો ઘડી, જિંદગી તું રડાવે તે છતાં રડવું નથી, તું રડાવે તે છતાં રડવું નથી. પડકારોએ જ મહાન સંગીતકારો, શિલ્પીઓ, સાહિત્યકારો, ચિંતકો અને નેતાઓ વિશ્વને આપ્યા છે. તમે પોતે તમારા ભાગ્યના વિધાતા છો, એ વાત યાદ રાખી લાચારી ન અનુભવશો. પડકાર ઝીલવા પ્રત્યે પલાયનવાલી બની ઉન્નતિની તકને જવાન જ દેશો. શ્રદ્ધાનો પાલો ક્યારેય છોડશો નહીં અને સ્વનું અપમાન કરી મામૂલીની યાદીમાં મુકાવા પાત્ર બનશો નહીં. જીવન એક પડકાર છે તો તમે કહી દો કે હું પડકાર સામે પણ મહાપડકાર છું. આ વાત સાચી છે કે ફરિશ્તે સે બહેતર હે ઇન્સાન બનના, ફરિશ્તે સે બહેતર હે ઇન્સાન બનના, મગર ઇસમે પડતી હે મહેનત જ્યાદા. આમ જીવનમાં પડકાર એ વ્યક્તિને ઝીરોમાંથી હીરો બનાવી શકે છે. જેમણે જેમણે જીવનને પડકાર તરીકે લીધું છે તેઓ આસન પર બેસી રહેવાને બદલે સિંહાસન સુધી પહોંચી શક્યા છે, અને એ સિંહાસન પર પહોંચવાની એક જ લાયકાત છે, સતત પરિશ્રમ, પરિશ્રમ, આત્મવિશ્વાસ અને પડકારો ઝીલવાની તૈયારી. આ જો તૈયારી તમારામાં હશે તો વિશ્વ દેવતા પણ હરખાશે, અને જેઓ કદી પાછા પડતા નથી એને કુદરત પણ પાછા પડવા દેતી નથી, અને કુદરત સફળતાનો માર્ગ એને ચીંધે છે, અને આવા વિરલાઓ પડકારો ઝીલીને એ માર્ગે પહોંચીને પોતાના સપનો સાકાર કરે છે.
1: જીવન એક પડકાર, આ વિષય પર હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ડૉક્ટર ચંદ્રકાંત મહેતાનો લઘુ ચિંતનાત્મક વાર્તાલાપ. અને આ સાથે ચિંતન શ્રેણી અમૃતધારાને અહીં વિરામ આપીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આપ જોડાયેલા છો આકાશવાણીના દમણ કેન્દ્રની સાથે FM બેન્ડ 102.3 MHz પર. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર શમશાદ બેગમ, આશા ભોંસલે અને મોહમ્મદ રફીના સ્વરમાં ફિલ્મ CID નું ગીત. ઓપી નૈયરનું સંગીત છે અને મજરૂ સુલતાનપુરીના શબ્દો છે.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ગીતકાર હસરત જયપુરીના શબ્દોને સ્વર આપ્યો છે ગાયક કલાકાર લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ. સંગીત આપ્યું છે ST બર્મને. ફિલ્મ છે તેરે ઘર કે સામને.

0: अपने बिजनेस को बढ़ाने के लिए लीजिए आकाशवाणी का सहयोग और दीजिए उसे बुलंदियों के पंख।
1: आपका बिजनेस लोकल है या राष्ट्रीय, आकाशवाणी देती है उपभोक्ताओं तक पहुंचने का हर विकल्प।
0: और अब तो आप घर, दफ्तर या दुकान पर बैठे बैठे कर सकते हैं आकाशवाणी के किसी भी केंद्र के लिए विज्ञापनों की बुकिंग।
1: आकाशवाणी के विभिन्न चैनलों पर विज्ञापन देना सुलभ और सस्ता।
0: बुकिंग है तो संपर्क करें 8700001-4242 पर।
1: 8700001-4242।
2: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ફિલ્મ ધ ગ્રેટ ગેમ્બલરનું ગીત. ગાયક કલાકાર આશા ભોંસલે, અમિતાભ અને શરદકુમારના સ્વરમાં. ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર છે આર ડી બર્મન.

અંતમાં સાંભળીએ ફિલ્મ ત્રિશુલનું ગીત. ગાયક કલાકાર છે લતા મંગેશકર અને કિશોર કુમાર. ખૈયામનું સંગીત છે અને ગીત રચના છે શાહિર લુધિયાનવીની.

આપ છો આકાશવાણીના દમણ કેન્દ્રની સાથે એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, આ સાથે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. હવે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત સંસ્કૃત સમાચાર આપ સાંભળશો થોડી જ વારમાં.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા શ્રીરામચરિત માનસગાન શ્રેણીનો 360મો મણકો. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે પ્રાદેશિક સમાચાર આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થોડી જ વારમાં.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સમાપન કરશે. ગઈકાલે 7072 કરોડના રોકાણ કરારો થયા. મુખ્યમંત્રીએ વિવિધ દેશોના રાજદૂતો સાથે મુલાકાત કરીને રાજ્યમાં રોકાણ કરવા અંગેની ચર્ચા કરી. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા. બોટાદ અને અમરેલીમાં ગેરકાયદે દબાણો હટાવાયા. જામનગરમાં 3 ટ્યુશન ક્લાસીસ સીલ કરાયા. અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં પોલીસ ઈ વાહનો સાથે પેટ્રોલિંગ કરશે અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ. હવામાન વિભાગની રાજ્યમાં વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. વડોદરા ખાતે યોજાયેલી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે સમાપન થશે. કોન્ફરન્સના બીજા દિવસે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ એરોસ્પેસ સંરક્ષણ અંગે આત્મનિર્ભર ભારત અંગે તેમનું વક્તવ્ય આપશે. ત્યારબાદ સાંજે 2 દિવસીય કોન્ફરન્સનું સમાપન થશે. બીજા દિવસની શરૂઆતમાં ફ્યુચર ફૂડ્સ એન્ડ સ્માર્ટઅપ પ્રોસેસિંગ ફૂડ ઇન્ડસ્ટ્રીઝને નવેસરથી વ્યાખ્યાયિત કરતા પ્રવાહો અંગે રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવશે. તેમજ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ક્વોન્ટમ ટેકનોલોજીસના વિષય પર પેનલ ચર્ચા સાથે બીજા દિવસની કોન્ફરન્સની શરૂઆત થશે. આ ઉપરાંત ગિફ્ટ સિટી ભારતનું આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રવેશદ્વાર અંગે પણ ચર્ચા કરવામાં આવશે. બીજા દિવસના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી રાજીવ રતનસિંહ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આજે દિવસ દરમિયાન ઉર્જા, મત્સ્ય ઉદ્યોગ, પર્યાવરણને લગતા વિષયો અંગે પણ સેમિનાર અને પેનલ ચર્ચા યોજાશે. રાજ્યના મંત્રીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વડોદરામાં ગઈકાલથી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો આરંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો તથા ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં પરિષદનું ઉદઘાટન કરાયું હતું, જેમાં મધ્ય ગુજરાત માટે 7092 કરોડ રૂપિયાના રોકાણ કરાયા હતા, જેનાથી રાજ્યમાં 1200થી વધુ નવી રોજગારીની તક ઊભી થશે. મુખ્ય રોકાણોમાં GSFC દ્વારા પેટ્રોકેમિકલ્સના વિસ્તરણ માટે 4475 કરોડ રૂપિયા અને પોલીકેબ ઇન્ડિયા દ્વારા એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ માટે 2000 કરોડ રૂપિયાના રોકાણોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં મધ્ય ગુજરાતની VGRCના પ્રથમ દિવસે વિવિધ દેશોના રાજદૂતો સાથે મુલાકાત કરી. તેમણે ભારત સ્થિત યુક્રેનના રાજદૂત ડોક્ટર એલેક્ઝાન્ડર પોલિશચુક સાથે બેઠક કરી ફાર્માસ્યુટિકલ, ખેતી અને નવીનીકરણીય ઉર્જા તથા ગ્રીન હાઇડ્રોજનના ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરી. શ્રી પટેલે લાંબા ગાળાની સમૃદ્ધિ માટે બંને દેશો વચ્ચેના સંબંધો પર મહત્વપૂર્ણ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. મુખ્યમંત્રીએ મુંબઈ સ્થિત આયર્લેન્ડના કોન્સુલ જનરલ પેટ્રિક ડફી સાથે પણ બેઠક કરી. બેઠકમાં સ્કિલ ડેવલપમેન્ટ, ટેકનોલોજી અને સ્પોર્ટ્સ ક્ષેત્રે સહયોગ વધુ ગાઢ બનાવવા પરસ્પર ચર્ચા વિમર્શ કરાયો. દરમિયાન ભારતમાં કઝાકિસ્તાનના રાજદૂત અઝામત યેસ્કારેયેવે ગાંધીનગરમાં લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પબ્લિક સેક્ટરની ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ પંપ દ્વારા મોટર સ્પિરિટ અને હાઈ સ્પીડ ડીઝલના વેચાણ અને વિતરણને નિયંત્રિત કરતા અસ્થાયી નિયામક પગલાંને 1 જુલાઈ 2026થી પાછા ખેંચી લીધા છે. પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે ઊભી થયેલી વિક્ષેપની સ્થિતિ દરમિયાન સરકારે પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવ સ્થિર રાખીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણના ભાવમાં થયેલા તીવ્ર વધારાથી રિટેલ ગ્રાહકોનું રક્ષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. પરિણામે કેટલાક ઔદ્યોગિક, વ્યાવસાયિક અને સંસ્થાકીય ગ્રાહકોએ રિટેલ આઉટલેટ્સ પરથી ઇંધણ મેળવવાનું શરૂ કર્યું, જેના લીધે ઇંધણના અન્યત્ર ડાયવર્ઝન, સંગ્રહખોરી અને કાળાબજારની ઘટનાઓ સામે આવી, જેણે ઇંધણના ન્યાય વિતરણને અસર કરી હતી. બોટાદ નગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગેરકાયદેસર ઓટલા અને શાક માર્કેટ વિસ્તારમાં થતી ગીચતાને કારણે ટ્રાફિકની સમસ્યા વધતી હોવાથી નગરપાલિકા દ્વારા પોલીસ ટીમ સાથે રાખી ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ મેગા ડ્રાઈવમાં ગત સાંજ સુધીમાં શાક માર્કેટ વિસ્તારમાં 400 જેટલા દબાણો હટાવવામાં આવ્યા હતા, તો અમરેલી શહેરમાં પણ દબાણ હટાવ અભિયાન હાથ ધરાયું હતું. જિલ્લા તંત્ર દ્વારા અગાઉથી નોટિસ આપ્યા બાદ મોટાભાગના દબાણકારોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કર્યા હતા અને બાકી રહેલ જગ્યા પર નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગે પોલીસ અને વહીવટીતંત્રની હાજરીમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 50થી વધુ અધિકારીઓ જોડાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ AIR_ABID ફોલો કરશો. જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટીમે 3 દિવસના વિરામ બાદ ફરીથી ટ્યુશન ક્લાસમાં ફાયર સલામતી અંગેની ચકાસણીની ઝુંબેશ શરૂ કરી હતી. આ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફાયર એનઓસી અને ફાયર સલામતીની વ્યવસ્થાની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફાયર પ્રણાલી અને જરૂરી ફાયર એનઓસી વિના ચાલી રહેલા 3 ટ્યુશન ક્લાસીસ ઝડપાઈ આવતા મહાનગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરી 3 ક્લાસ સીલ કરી દીધા હતા. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રની સંવેદનશીલ પહેલ હેઠળ વિચરતી અને વિમુક્ત જાતિના 12 પરિવારોને પ્લોટની સનદો અર્પણ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે નટ અને મદારી સમાજના લાભાર્થી પરિવારોને પ્લોટ ફાળવણીના દસ્તાવેજો આપવામાં આવ્યા હતા. પ્લોટની ફાળવણી લાભાર્થી પરિવારોને આવાસ, શિક્ષણ, આરોગ્ય, રેશનકાર્ડ, આધારકાર્ડ અને અન્ય સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી શકશે. વર્ષ 2021થી પડતર આ મુદ્દો વહીવટીતંત્રના સંકલિત પ્રયાસોથી ઉકેલાયો હોવાનું જનકલ્યાણના પ્રમુખ સુરેશ રાઠોડે જણાવ્યું હતું.
1: વર્ષોથી રખડતા ભટકતા જેના નામ સરનામા વગરના ઓળખ વગરના લોકોને આજે જે ઓળખનું સરનામું મળ્યું છે એ બદલ વિચરતી અને વિમુખ જાતિના નટ અને મદારી સમાજના લોકો ખૂબ ખૂબ આભાર માને છે, આનંદી ઉત્સાહિત છે અને સમગ્ર વહીવટીતંત્રનો આભાર માનીએ છીએ.
0: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી ઐતિહાસિક રથયાત્રા અષાઢી બીજના દિવસે 16મી જુલાઈના રોજ યોજાશે. સલામતીની અભેદ વ્યવસ્થા વચ્ચે આ યાત્રા યોજાશે ત્યારે આ વર્ષે પોલીસે ઈ વ્હીકલ દ્વારા પેટ્રોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો તેમ અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું.
2: इस तैयारी के भाग स्वरूप में आज पूरे रथ यात्रा के रूट के ऊपर 100 से ज्यादा ईवी वाहनों के द्वारा पेट्रोलिंग करने में आ रही है. हर साल पुलिस के द्वारा सारे रूट के ऊपर पेट्रोलिंग और एरिया डोमिनेशन के लिए व्हीकल के द्वारा फ्लैग मार्च और पेट्रोलिंग करी जाती है. इस साल क्लीन और ग्रीन पहल के अंतर्गत 100 से ज्यादा ईवी टू व्हीलर वाहनों द्वारा समग्र रथ यात्रा के रूट ऊपर पेट्रोलिंग है वो करने में आ रही है.
0: ગુજરાતમાં આગામી 7 દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારની શક્યતા છે જેમાં 5 જુલાઈ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 2 જુલાઈથી 5 જુલાઈ સુધી ભારે અને ખૂબ ભારે વરસાદની સંભાવના છે. આ માટે ઓરેન્જ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. તટીય વિસ્તારોમાં પવનની ઝડપ 15 થી 20 નોટ અને ઝોકા 25 નોટ સુધી પહોંચી શકે તેવી હવામાન વિભાગના વડા ડોક્ટર

0: एकेदा से शक्यता व्यक्त करी।
1: आज का जो तटीय क्षेत्र में पवन का दिशा रहने का स्थिति रहेगा, दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा। स्टीप प्रेशर ग्रेडियंट के कारण अभी जो स्पीड रहेगा 15 से 20 नॉट गस्टिंग जो स्पीड रहेगा, जो झोंका रहेगा 25 नॉट जाने का संभावना भी रहेगा। अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई दिया गया है और एक दो स्पेल बारिश का भी संभावना रहेगा और अधिकतम तापमान जो है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना बताया गया है।
0: રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું આગમન થઈ રહ્યું છે ત્યારે 33 તાલુકામાં વરસાદ થયો છે। સૌથી વધુ 2 ઇંચથી વધુ વરસાદ સુરત જિલ્લાના સુરત શહેર અને તાપી જિલ્લાના વાલોડમાં નોંધાયો છે, જ્યારે સુરતના માંગરોળ, કામરેજ, પલસાણા, અરેઠ અને વલસાડ જિલ્લાના ઉમરગાંવમાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે, જ્યારે અન્ય તાલુકામાં હળવા વરસાદી ઝાપટા થયા છે। દરમિયાન નવસારી જિલ્લાના ચીખલી, વાંસદા અને ખેરગામમાં હળવો વરસાદ થયો છે। ગઈકાલ સાંજ સુધીમાં ચીખલીમાં 18 મિલીમીટર, વાંસદામાં 3 અને ખેરગામમાં 7 મિલીમીટર વરસાદ નોંધાયો છે। તો ચોમાસું લંબાતા ગણદેવીમાં આદિવાસી મહિલાઓએ મેહુલિયો કાઢી વરસાદને રીઝવવા માટે પરંપરા નિભાવી હતી। મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આજે વીજ પુરવઠો બંધ રહેશે। મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા લુણાવાડામાં આવેલ 66 કિલોવોટ સબસ્ટેશનમાં આવેલ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વીજ કાપ મુકાશે। ચોમાસા પહેલા રિપેરિંગની કામગીરી માટે આજે પુરવઠો બંધ કરવામાં આવશે। નવસારી જિલ્લાના ધરમપુર ખાતે યોજાયેલી ઓપન ખોખો સ્પર્ધામાં વાંસદા તાલુકાની ટીમ રનર અપ વિજેતા થઈ છે। ધરમપુર એસએમસી હાઈસ્કૂલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં 14 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં વાંસદા તાલુકાની ટીમ વિજેતા બની છે। ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત પહેલા જ દિવસે 91.93% લક્ષ્યાંક હાંસલ થયો। પ્રથમ દિવસે જિલ્લાના કુલ 25,973 બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવીને 0-5 વર્ષની વયજૂથના બાળકોને પોલિયો રસીકરણ કરાયું હતું। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સમાપન કરશે। ગઈકાલે 7,072 કરોડના રોકાણ કરારો થયા। મુખ્યમંત્રીએ વિવિધ દેશોના રાજદૂતો સાથે મુલાકાત કરીને રાજ્યમાં રોકાણ કરવા અંગેની ચર્ચા કરી। કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા। બોટાદ અને અમરેલીમાં ગેરકાયદે દબાણો હટાવાયા। જામનગરમાં 3 ટ્યુશન ક્લાસીસ સીલ કરાયા। અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં પોલીસ ઈ વાહનો સાથે પેટ્રોલિંગ કરશે અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ। હવામાન વિભાગની રાજ્યમાં વરસાદની આગાહી। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
2: આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો એફએમ બેન્ડ 102.3 MHz પર। પ્રસ્તુત છે આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા। દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત ગુજરાતી સમાચાર 7:45 અને 8 વાગ્યે સમાચાર પ્રભાત। 8:15 આપ સાંભળશો ભક્તિ સંગીત। 8:30 થી 10 વાગ્યા સુધી આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો। હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર રજૂ થશે 10 વાગ્યે।

શ્રવણ માધુરી કાર્યક્રમ રજૂ થશે 10:30, જેમાં આપ સાંભળશો હિન્દી ગઝલ અને ત્યારબાદ વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો. 12:30 રિલે કરીશું અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી મહિલા જગત કાર્યક્રમ. હિન્દી સમાચાર 1:00 અને 1:05 અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. ત્યારબાદ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમો આપ સાંભળશો.

2:15 દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી સમાચાર અને ત્યારબાદ વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો આપ સાંભળશો સાંજના 5 વાગ્યા સુધી. 5 વાગે દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી

6:30 આઈસીસી વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026ની પહેલી સેમિફાઇનલનું જીવંત પ્રસારણ રિલે કરીશું દિલ્હી કેન્દ્ર પરથી મેચના અંત સુધી. અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર 7:10. ખેડૂત મિત્રો માટેનો માહિતીસભર કાર્યક્રમ કિસાનવાણી રજૂ થશે 7:20, જે અંતર્ગત આપ સાંભળશો ખેતી બચાવો ઝુંબેશ હેઠળ હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓ, યોજનાઓ અને ટકાઉ ખેત પદ્ધતિઓ વિશે ડૉક્ટર સાગર પટેલની પિંકી દમણિયાએ લીધેલી મુલાકાત. ગુજરાતી સમાચાર 7:50, હિન્દી સમાચાર 11 અને 11:05 અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. તો આ હતી અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી.

આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીત. પ્રથમ સાંભળીએ કલાકાર શિવરામ શ્રીમાળીને.

0: હમણાં જ આપે સાંભળ્યા માયાબેન ચૌહાણને.
1: નમસ્તે, મેં આપકા BLO આપકી વોટર લિસ્ટ અપડેટ કરને આયા હું.
2: જી હાં, દાનહ ઓર દમણ એવં

0: दीव में 4 जून से 3 जुलाई तक चल रहा है SIR यानी स्पेशल इंटेंसिव रिविजन अभियान। मतदाता सूची को बिल्कुल सही और अपडेटेड बनाने के लिए आपके BLO घर घर आकर फॉर्म भर रहे हैं।
1: एक जिम्मेदार नागरिक बने, अपने BLO को सही जानकारी दे और उनका पूरा सहयोग करे।
0: अधिक जानकारी के लिए 1950 पर कॉल करें या www.voters.eci.gov.in पर जाएं।
1: मुख्य निर्वाचन अधिकारी दाना और दमन एवं दीव द्वारा जनहित में जारी।
2: ઓલા ચીમનની વાત સાંભળીને
3: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી।
2: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
4: હવે સાંભળીએ કલાકાર વિજાનંદને

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીત આકાશવાણીનું. આ દમણ કેન્દ્ર છે. હવે ગુજરાતી સમાચાર આપ સાંભળશો આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી થોડી જ વારમાં.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંરક્ષણ સન્માન સમારોહમાં શૌર્ય પુરસ્કારો એનાયત કર્યા. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે સમાપન થશે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા. પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરવાનો નિર્ણય લીધો. આગામી 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે સુરક્ષા એજન્સીઓ સજ્જ બની શ્રદ્ધાળુઓનું પહેલું જૂથ જમ્મુ પહોંચ્યું. અને સરકારે રાષ્ટ્રીય રોકાણ અને માળખાગત ભંડોળ માટે વધારાના 30,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશની 2 દિવસની મુલાકાતે રવાના થશે. રાષ્ટ્રપતિ આજે વિજયનગર ખાતે સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. બાદમાં રાષ્ટ્રપતિ આવતીકાલે અનંતપુરમ ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંરક્ષણ સન્માન સમારોહમાં શૌર્ય પુરસ્કારો એનાયત કર્યા. બહાદુરી બદલ રાષ્ટ્રપતિ ભવનમાં બીજા સંરક્ષણ સન્માન સમારોહમાં આ શૌર્ય પુરસ્કારો એનાયત કર્યા છે. સાંભળી એક અહેવાલ.
1: राष्ट्रपति ने समारोह में 7 सर्वोत्तम युद्ध सेवा पदक, 30 परम विशिष्ट सेवा पदक, 12 उत्तम युद्ध सेवा पदक और 56 अति विशिष्ट सेवा पदक प्रदान किए. अति विशिष्ट सेवा पदक पाने वालों में एयर मार्शल तरुण चौधरी, लेफ्टिनेंट जनरल नीरज वार्ष्णे और वाइस एडमिरल आनंद वाई सरदेसाई शामिल हैं. सर्वोत्तम युद्ध सेवा पदक से सम्मानित होने वालों में लेफ्टिनेंट जनरल प्रतीक शर्मा, एयर मार्शल नागेश कपूर और लेफ्टिनेंट जनरल राजीव घई शामिल हैं. परम विशिष्ट सेवा पदक पाने वालों में वाइस एडमिरल संजय वात्सयन, लेफ्टिनेंट जनरल मनजिंदर सिंह और एयर मार्शल आशुतोष दीक्षित शामिल हैं. उत्तम युद्ध सेवा पदक से सम्मानित होने वालों में लेफ्टिनेंट जनरल धीरज सेठ, एयर मार्शल मनीष खन्ना और वाइस एडमिरल तरुण सोपती शामिल हैं. सौम्य शरण के साथ अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली.
0: ગુજરાતના વડોદરામાં ચાલી રહેલી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે સમાપન થશે. કોન્ફરન્સના બીજા દિવસે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી એરોસ્પેસ સંરક્ષણ અંગે આત્મનિર્ભર ભારત અંગે તેમનું વક્તવ્ય આપશે. બીજા દિવસની શરૂઆતમાં ફ્યુચર ફૂડ્સ એન્ડ સ્માર્ટ પ્રોસેસિંગ ફૂડ ઇન્ડસ્ટ્રીને અસર કરતા પ્રવાહો અંગે ચર્ચા કરવામાં આવશે. તેમજ ક્વોન્ટમ કમ્પ્યુટરિંગ અને ક્વોન્ટમ ટેકનોલોજીના વિષય પર પેનલ ચર્ચા સાથે જ દિવસ દરમિયાન ઉર્જા, મત્સ્ય ઉદ્યોગ, પર્યાવરણને લગતા વિવિધ વિષયો અંગે પણ સેમિનાર અને પેનલ ચર્ચા યોજાશે. વડોદરામાં ગઈકાલથી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ થયો હતો, જેમાં મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણો કરારો કરાયા હતા, જેનાથી રાજ્યમાં 1200થી વધુ નવી રોજગારીની તકો ઊભી થશે.

0: છે. આ ઉપરાંત એમએસએમઈ ક્ષેત્રે ડિજિટલ વિસ્તાર અને એઆઈને વેગ આપવા માટે આઈઆઈટી ગાંધીનગર અને આઈબીએમ ઇન્ડિયા જેવી સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગિફ્ટ સિટી, ભારતનું આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રવેશ દ્વાર અંગે પણ ચર્ચા કરવામાં આવશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પબ્લિક સેક્ટરની ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ પંપ દ્વારા મોટર સ્પિરિટ અને હાઈ સ્પિરિટ ડીઝલના વેચાણ અને વિતરણને નિયંત્રિત કરતા અસ્થાયી નિયામક પગલાંને 1 જુલાઈ 2026થી પાછા ખેંચી લીધા છે.
1: मंत्रालय के अनुसार पश्चिम एशिया संकट के दौरान अंतर्राष्ट्रीय बाजार में कच्चे तेल की कीमतें बढ़ गई हैं, लेकिन सरकार ने आम लोगों को राहत देने के लिए पेट्रोल और डीजल की खुदरा कीमत में बढ़ोतरी नहीं की. इससे खुदरा और थोक कीमतों में अंतर आ गया है. इसी वजह से 12 जून में अस्थायी प्रतिबंध लगाए गए थे. इसके तहत एक ग्राहक या वाहन को एक दिन में अधिकतम 200 लीटर डीजल देने की सीमा तय की गई थी. इसका उद्देश्य काला बाजारी और जमाखोरी रोकना तथा सभी उपभोक्ताओं को पेट्रोल और डीजल की पर्याप्त उपलब्धता सुनिश्चित करना था. मंत्रालय ने कहा कि अब देश में पेट्रोल और डीजल की आपूर्ति सामान्य हो गई है, इसलिए जनहित में इन अस्थायी प्रतिबंधों को वापस लेने का फैसला लिया गया है. अमन की रिपोर्ट के साथ आकाशवाणी समाचार के लिए आदित्य प्रताप सिंह.
0: आ समाचार आप आकाशवाणी पर थी सांभळी रह्या छो. आ समाचार नो जीवंत प्रसारण आप अमारी यूट्यूब चैनल AIR न्यूज गुजरात पर पण सांभळी शकशो. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ કેન્દ્ર સરકારના વિભાગો અને સંસ્થાઓને શેરી શ્વાનના હુમલા અંગે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. તંત્રએ રખડતા કૂતરાઓના હુમલા, જાહેર સલામતી અને ન્યાયિક નિર્દેશોનું પાલન કરવાના હેતુથી પગલાં મજબૂત કરવા માટે કામ કરી રહ્યું છે. એ દરમિયાન સુપ્રીમ કોર્ટે આ નિર્દેશો જાહેર કર્યા છે. તમામ સંબંધિત વિભાગોને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા નિર્ધારિત સમયમર્યાદામાં લાગુ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. આ માર્ગદર્શિકાનો હેતુ બાળકો, મહિલા અને જાહેર માર્ગો ઉપર સતત કાર્યરત લોકોની સલામતીનો છે. અમેરિકા અને ઈરાન આજે કતારની રાજધાની દોહામાં હોર્મુઝ સ્ટ્રેટ પરના વિવાદને ઉકેલવા માટે વાટાઘાટો કરશે. આ બેઠક અમેરિકા અને ઈરાન વચ્ચે જળમાર્ગ પર ફરી તણાવ વચ્ચે થઈ રહી છે, જેના દ્વારા વિશ્વના 20% ક્રૂડ ઓઇલની વહન થાય છે.
2: विश्व के लगभग 20% कच्चे तेल का परिवहन इसी जलमार्ग से होता है. हाल के दिनों में दोनों देशों के बीच मिसाइल हमलों के कारण हॉर्मुज जलडमरू मध्य में जहाजों की आवाजाही और व्यापार प्रभावित हुआ. हालांकि दोनों देशों ने कल अस्थायी युद्ध विराम पर सहमति जताई है. इस महीने हुए समझौता ज्ञापन की अलग अलग व्याख्या के कारण दोनों देशों के बीच फिर तनाव बढ़ गया था. दोनों देशों के बीच होने वाली इस वार्ता में सुरक्षित नौवहन, व्यापार क्षेत्र में तनाव कम करने के उपायों पर चर्चा होने की संभावना है. समाचार कक्ष से शक्ति सिंह.
0: ભારતીય સેનાએ મીડિયા રિપોર્ટ્સને ફગાવી દીધા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીની પીપલ્સ લિબરેશન આર્મી PLA તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં ઘૂસીને કેમ્પ બનાવ્યા છે. સેનાએ રિપોર્ટ ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. ભારતે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનની જમીન પર કરવામાં આવેલા હવાઈ હુમલાની સખત ટીકા કરી છે, જેમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક નાગરિકોના મોત થયા છે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા આ આક્રમકતાનું સ્પષ્ટ કૃત્ય અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ પર હુમલો છે અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે સીધો ખતરો છે. ભારતે અફઘાનિસ્તાનના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે, જેમણે પ્રિયજનો ગુમાવ્યા છે, અને ઘાયલો વહેલા સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે. ભારતે અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે તેના અટલ સમર્થનનો પણ પુનરોચ્ચાર કર્યો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતીય ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી 2 મુખ્ય નિર્ણયોની જાહેરાત કરી છે. ગઈકાલે નવી દિલ્હીમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યા છે.
3: फैसलों का उद्देश्य भारतीय सिनेमा को वैश्विक स्तर पर अधिक प्रतिस्पर्धी बनाना और फिल्म निर्माण के लिए बेहतर माहौल तैयार करना है. सूचना और प्रसारण मंत्रालय ने प्रसार भारती के अध्यक्ष प्रसून जोशी की अध्यक्षता में एक उच्च स्तरीय अध्ययन समूह का गठन किया है. ये समूह भारतीय सिनेमा के सामने मौजूद अवसरों और चुनौतियों का अध्ययन कर उद्योग को मजबूत बनाने के सुझाव देगा.
0: પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા UCC લાગુ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ વિધાનસભામાં જાહેરાત કરી હતી કે ગુરુવારે નિર્ધારિત રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં બિલનો ડ્રાફ્ટ પ્રસ્તાવ રજૂ કરાશે. ગુજરાત, ઉત્તરાખંડ અને આસામના મોડેલને અનુસરીને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના દેસાઈના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આગામી 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા પહેલા સુરક્ષા એજન્સીઓએ પંજાબથી જમ્મુ અને કાશ્મીર સુધીના યાત્રા માર્ગ પર

0: ચુસ્ત બંદોબસ્ત સાથે દરેક ગતિવિધિ પર ધ્યાન રાખી રહ્યા છે. 57 દિવસ સુધી ચાલનારી આ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પહેલો સમૂહ જમ્મુ પહોંચ્યો છે. સરકારે રાષ્ટ્રીય રોકાણ અને માળખાગત ભંડોળ માટે વધારાના 30,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તે સાથે હવે આ ભંડોળ 60,000 કરોડ રૂપિયા થયું છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી.
1: આજના અખબારોમાં વિવિધ સમાચારો છપાયા છે. ગુજરાત સમાચાર અને નવ ગુજરાત સમય લખે છે કે દિલ્હીમાં નવી ઇવી પોલિસી, 2028થી પેટ્રોલ ટુ વ્હીલર બંધ, ઇલેક્ટ્રિક વાહનોને 1 લાખ સુધીની સબસિડી. પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર હુમલો, 40ના મોતના સમાચાર સંદેશે પ્રથમ પાને છાપ્યા છે અને ફૂલછાબે પણ આ જ સમાચાર મુખ્ય મથાળે લીધા છે. દિવ્ય ભાસ્કર લખે છે કે 2029થી અમરનાથ ગુફા સુધી કેબલ કાર ચલાવવાની તૈયારી. સ્થાનિક સમાચારોમાં 3 વાયબ્રન્ટ રિજનલ કોન્ફરન્સમાં 13.30 લાખ કરોડના રોકાણ માટે 9,499 MOU થયા. 5 જિલ્લાના 3,611 એકર વિસ્તારમાં 8 નવી GIDCની સ્થાપના કરાશે અને ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંરક્ષણ સન્માન સમારોહમાં શૌર્ય પુરસ્કારો એનાયત કર્યા. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે સમાપન થશે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા. પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા UCC લાગુ કરવાનો નિર્ણય લીધો. આગામી 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે સુરક્ષા એજન્સીઓ સજ્જ બની. શ્રદ્ધાળુઓનું પહેલું જૂથ જમ્મુ પહોંચ્યું અને સરકારે રાષ્ટ્રીય રોકાણ અને માળખાગત ભંડોળ માટે વધારાના 30,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા.
3: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.

આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે સવારના 8 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 8 કલાકે અમારા દિલ્હી કેન્દ્રથી આપ સાંભળશો સમાચાર પ્રભાત અને 8:15 રજૂ કરીશું મોર્નિંગ ન્યૂઝ.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: નમસ્તે, મેં આપકા BLO આપકી વોટર લિસ્ટ અપડેટ કરને આયા હું.
3: જી હાં, દાનહ ઓર દમણ એવં દીવ મેં 4 જૂન સે 3 જુલાઈ તક ચલ રહા હૈ SIR યાની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન. મતદાતા સૂચી કો બિલકુલ સહી ઓર અપડેટેડ બનાને કે લિયે આપકે BLO ઘર ઘર આકર ફોર્મ ભર રહે હૈં.
4: એક જિમ્મેદાર નાગરિક બને, અપને BLO કો સહી જાણકારી દે ઓર ઉનકા પૂરા સહયોગ કરે.
3: અધિક જાણકારી કે લિયે 1950 પર કોલ કરે યા www.voters.eci.gov.in પર જાએ.
4: મુખ્ય નિર્વાચન અધિકારી દાનહ ઓર દમણ એવં દીવ દ્વારા જનહિત મેં જારી.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળ્યા કલાકાર લતા મંગેશકરને. આ સાથે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ છો આકાશવાણીના દમણ કેન્દ્રની સાથે. હવે પછીનું પ્રસારણ આપ સાંભળશો વિવિધ ભારતી પરથી થોડી જ વારમાં.

શ્રોતા મિત્રો, તમારા દિવસને વધુ ખુશનુમા બનાવવા માટે હું લઈને આવી છું હિન્દી ફિલ્મ સંગીત. ગુલમહોરના ખીલેલા ફૂલોની જેમ જ આજે આપણી આ સફર જૂના અને સદાબહાર ગીતોની સુગંધથી મહેકી ઉઠશે. તો આ સફરની શરૂઆત કરીએ એક ખૂબ જ સુંદર ગીતથી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલની ધૂન પર સંતોષ આનંદના અદ્ભુત શબ્દોને લતાજી અને મુકેશ તથા સાથી કલાકારોએ પોતાના અવાજથી શણગાર્યો છે. ફિલ્મ શોરનું આ ગીત જીવનની ફિલસૂફી સમજાવે છે. તો આવો સાંભળીએ આ ગીત.

0: બાબુ નળિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
3: પોલીસ?
4: મિસ સીમા?
3: જી.
4: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા
3: કેમ પણ હું
4: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
3: ડિજિટલ અરેસ્ટ?
4: 1,00,000 આપો, બચી જશો.
3: આટલા પૈસા?
4: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો
3: જેલમાં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
4: અરે
3: ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
5: હેલો મમ્મા.
3: હાય.
6: RBI કહે છે
3: જાણકાર બનો, સતર્ક રહો.
7: હવે સફરને આગળ વધારીએ. મિત્રો, પ્રેમ અને વીરહની અમર વાર્તા એટલે લૈલા મજનુ. મોહમ્મદ રફી સાહેબ અને લતાજીના અવાજમાં, મદન મોહન અને જયદેવના સંગીત

મિત્રો, પ્રેમની આ અભિવ્યક્તિ પછી ચાલો વાત કરીએ સાથ નિભાવવાની. આગામી ગીત ફિલ્મ તરાનામાંથી છે. શૈલેન્દ્ર સિંહના અવાજમાં ગવાયેલું અને રામ લક્ષ્મણના સંગીતથી સજાવેલું, તિલકરાજ થાપરના શબ્દોવાળું આ ગીત આજે પણ એટલું જ તાજું લાગે છે.

0: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓહ લવલી, વેલ ડન. બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
1: સાથે સાથે નવી કાર પણ લઈ લે.
0: એ જ લોનમાંથી? ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચૂકવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
2: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે.
0: તમે કોણ?
3: આરબીઆઈ કહે છે,
4: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
5: મિત્રો, હવે જે ગીત આવી રહ્યું છે તેના શબ્દો સાંભળતા જ દિલ કહી ઉઠશે કે બસ આ પળ થમી જાય. ફિલ્મ ધ બર્નિંગ ટ્રેનનું આ આઇકોનિક ગીત, મોહમ્મદ રફી સાહેબનો અવાજ, પંચમદાનું લાજવાબ સંગીત અને સાહિર લુધિયાનવીની શબ્દરચના. તો ચાલો ડૂબી જઈએ આ યાદોમાં.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: મિત્રો, હવે સમય છે એવા કલાકારના ગીતનો જેમના વિના હિન્દી મ્યુઝિક અધૂરું છે, એટલે કે આપણા કિશોરદા. આ ગીત છે સુપરહિટ ફિલ્મ યારાનામાંથી. રાજેશ રોશનનું મધુર સંગીત, અંજાનના શબ્દો અને કિશોર કુમારનો રોમેન્ટિક અવાજ, તો સાંભળીએ મનને સ્પર્શી જાય એવું આ ગીત.

મિત્રો, હમણાં જ આપણે સાંભળ્યું કિશોર કુમારના અવાજમાં ફિલ્મ વોરંટનું ગીત. સમયને પોતાની પાંખો હોય છે અને આપણી આજની ગુલમહોરની આ સફર હવે તેના છેલ્લા પડાવ પર આવી પહોંચી છે. આજના કાર્યક્રમનું છેલ્લું ગીત સાંભળીએ ગાયક કલાકાર કિશોર કુમારના સ્વરમાં ફિલ્મ યારાનાનું.

ગુલમહોર કાર્યક્રમની આજની આ સંગીતમય સફર અહીં જ સમાપ્ત થાય છે. આશા છે કે તમારી સવારને ખુશનુમા બનાવી દીધી હશે. હવે તમારી દોસ્તને રજા આપશો. સુમધુર સંગીતનો સિલસિલો આમ જ ચાલુ રહેશે. તો સાંભળતા રહો દમણ FM. ખુશ રહો અને મનગમતા ગીતોની મજા માણતા રહો.

0: ત્રણે કોલેજમાં
1: ચિંતા ના કર,
0: ફીસ તો જો.
2: શું હાલ છે? શું થયું?
1: ફીસ નું ટેન્શન.
2: રાહુલ નો બેંક

0: એકાઉન્ટ તો છે જ. તો રસ્તો ક્લિયર. બેંક થી જરૂરત જેટલી સ્ટુડન્ટ એજ્યુકેશન લોન ઇઝીલી મળશે, જેમાં 4 લાખ સુધી નો કોલેટરલ. તે ક્યાં છે મીઠાઈ?
1: RBI કહે છે,
2: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
3: ઓલા ચીમનની વાત સાંભળીને
4: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
3: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
5: સાંભળીએ કલાકાર આતિફ અસલમને

0: આ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
1: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
1: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
1: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
0: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
1: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
0: બસ સમજી ગયો.
1: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
4: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
3: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
4: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
5: હવે સાંભળીએ મીરાબાઈની રચના

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળ્યા કલાકાર જગદીત સિંહને. આ સાથે આજનો શ્રવણ માધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ છો આકાશવાણીના દમણ કેન્દ્રની સાથે ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. હવે પછીનું પ્રસારણ વિવિધ ભારતી પરથી થોડી જ વારમાં.

0: नगर हवेली और दमन दीव सरकारी इंजीनियरिंग कॉलेज में
1: वर्ष 2026-27 के लिए प्रवेश शुरू।
0: डिप्लोमा से डिग्री अभ्यास के लिए सिविल, मैकेनिकल, इलेक्ट्रिकल, कंप्यूटर और बायोमेडिकल इंजीनियरिंग के लिए ऑनलाइन या ऑफलाइन आवेदन कर सकते हैं। डिप्लोमा इंजीनियरिंग के बाद डिग्री इंजीनियरिंग के दूसरे वर्ष में भी प्रवेश कर सकते हैं।
1: ऑनलाइन आवेदन के लिए वेबसाइट है www.dhtednhdd.in।
0: हायर एंड टेक्निकल एजुकेशन विभाग, दादरा नगर हवेली और दमन दीव।
2: अलिया सिकंदर, तू अत्यारे दरिये जाय छे?
3: अरे ना भाई ना, मने खबर छे के मॉनसून ब्रेक दरमियान दरिये न जवाय अने माछीमारी न कराय, समझ्यो?
2: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે, અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
4: અરવિંદ, આજે આપણે બહેનો માટે સરસ મજાનું નાટક લઈને ઉપસ્થિત થયા છીએ,
5: અને એ નાટકનું નામ છે ભાષાનું ભદ્રમ ભદ્ર,
4: જેનું લેખન કર્યું છે ડોક્ટર કાંતિ ગોરે।
0: ITI એડમિશન 2026-27
1: સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાન દાદરા નગર હવેલી ઓર દમન દીવ મે પ્રવેશ પ્રક્રિયા શરૂ।
0: ITI મે વિભિન્ન કોર્સ મે પ્રવેશ કે લિયે વેબસાઇટ હૈ www.dhtednhdd.in।
1: પ્રવેશ કી અંતિમ દિનાંક 10 જુલાઈ 2026। હાયર એવમ ટેકનિકલ એજ્યુકેશન વિભાગ
0: દાદરા નગર હવેલી ઓર દમન દીવ દ્વારા જારી।
6: नमस्ते, मैं आपका BLO, आपकी वोटर लिस्ट अपडेट करने आया हूँ।
7: जी हाँ, दानह और दमन एवं दीव में 4 जून से 3 जुलाई तक चल रहा है SIR यानी स्पेशल इंटेंसिव रिविजन अभियान। मतदाता सूची को बिल्कुल सही और अपडेटेड बनाने के लिए आपके BLO घर घर आकर फॉर्म भर रहे हैं।
1: एक जिम्मेदार नागरिक बने, अपने BLO को सही जानकारी दे और उनका पूरा सहयोग करे।
7: अधिक जानकारी के लिए 1950 पर कॉल करें या www.voters.eci.gov.in पर जाएं।
1: मुख्य निर्वाचन अधिकारी दानह और दमन एवं दीव द्वारा जनहित में जारी।
8: ઓય માં, હું દરવાજો બંધ કરવાનું જ ભૂલી ગઈ, તો તે બેલ શું કેમ વગાડી?
9: એ તો તમે લખ્યું હતું ને, બેલ વગાડવી।
8: એ તો દરવાજો બંધ હોય તો વગાડવાની હોય।
9: એમ લખવું જોઈએ ને કે દરવાજો બંધ હોય તો બેલ વગાડવી।
8: પણ દરવાજો બંધ હોય તો એ તો દેખાય।
9: દરવાજો ખુલ્લો હોય તો પણ દેખાય।
8: તું તો મૂરખનો સરદાર લાગે છે।
9: હા, હું તો મૂરખનો સરદાર।
8: એ અક્કલ વગરના, મેં તને મૂરખનો સરદાર કયો તેમાં તું ખુશ થાય છે?
9: સરદાર એટલે શું?
8: સરદાર એટલે આગેવાન, બધાનો ઉપરી, સરદારની વાત બધાએ માનવી પડે।
9: હા, તો તમે મને સરદાર કયો એટલે હું ખુશ થયો।
8: પણ મેં તો તને મૂરખનો સરદાર કયો છે।
9: આ મૂરખ કોને કહેવાય?
8: અક્કલ વગરનાને, કઈ સમજે નહીં ને તેને।
9: બરાબર છે, પણ મૂરખને સમજાવી શકે એને કેવો કહેવાય?
8: એણે બહુ મુશ્કેલ કામ કર્યું ને એમ કહેવાય।
9: હવે મૂરખને પણ સમજાવી શકે એને બુદ્ધિમાન કહેવાય?
8: એને તો બહુ જ અક્કલવાળો માનવો જ પડે।
9: હવે મને કહો, આ સરદારનું કામ શું?
8: એની સાથેના પાસેથી કામ લેવું, એમને પ્રેરણા આપવી, એમને સમજાવવા અને
9: બસ, આ તો બહુ થઈ ગયું। તમે મને મૂરખનો સરદાર કહ્યો, આ બરોબર કે નહીં?
8: હા, તે કયો જ ને, તેમાં વળી તું ખુશ થયો?
9: હા, તે થાવ ને, તમે જ કહ્યું, બીજાને સમજાવી શકે, પ્રેરણા આપી શકે, કામ લઈ શકે તેને સરદાર કહેવાય।
8: હા, પણ તેનું શું છે?
9: તો પછી મૂર્ખને પ્રેરણા આપવી, એની પાસે કામ લેવું અને મૂર્ખને પણ સમજાવવું, આ

0: બધું કામ કરનાર બુદ્ધિશાળી હોય કે નહીં?
1: હા હા એ તો બુદ્ધિશાળી જ હોય.
0: તો મૂર્ખનો સરદાર બુદ્ધિશાળી હોય તો જ આ કરી શકે. આ તમે મને બુદ્ધિશાળી કહો એટલે હું ખુશ થયો.
1: ઓ તારી તો ભલી થાય, મૂર્ખનો સરદાર એટલે વધારે મોટો મૂર્ખ, એમ હું તો માનતી હતી.
0: પણ ભલી કોણ છે એ મારી કેમ થાય? અને મારે એની સાથે પરણવાનું છે.
1: હે ભગવાન, આને તે કેમ પહોંચવું?
0: મને પહોંચવું એટલે શું? હે, મારા માથા પર પહોંચીને તમારે આ વાસણ મારા માથા ઉપર મૂકવાના છે.
1: અરે રે, તારી માથાકૂટમાં હું તો વાસણ ઘસવાનું જ ભૂલી ગઈ.
0: હા, પણ આ થોડા વાસણ અલગ પડ્યા છે, એમ કેમ?
1: અરે એ તો ઘસાઈ ગયા છે.
0: પણ વાસણ તો એવા ને એવા જ છે, કોઈ વાસણ ઘસાયેલું નથી.
1: અરે એ તો અલગ રાખેલા વાસણ સાફ છે અને બીજા ગંદા છે, એઠા છે.
0: તો તમે એમ કહો ને કે તમે વાસણ સાફ કરો છો, વાસણને ઘસીને થોડા જ પાતળા કરવાના હોય?
1: હે ભગવાન, તને કેમ પહોંચવું? ચાલ તારા માટે ચા મૂકું.
0: તે ચા તમે ક્યાં મારા માથા ઉપર મૂકશો?
1: અરે મને લાગે છે કે હું ગાંડી થઈ જઈશ.
0: તમને એવું લાગે છે કે તમે ચોક્કસ ગાંડા થઈ જશો કે પછી તમને એવી શંકા છે?
1: અરે પણ હું તો બધું ભૂલી ગઈ, મને કાંઈ જ ખબર નથી કે હું શું કરતી હતી.
0: આ જો જો, આ હું તમને સમજાવું. આપ વાસણ સાફ કરતા હતા અને પછી આપ મારા માથે ચા મૂકવાના હતા.
1: ડફોડ, તું હવે ચૂપ રહીશ.
0: આ ડફોડમાં ફોડવું ક્રિયાપદ રહેલું છે, એ મને સમજાય છે, પણ ડ ને કઈ રીતે ફોડી શકાય એ મને સમજાતું નથી. અને આપ મારા માથે કઈ રીતે ચા મૂકશો ને એ પણ મને ખબર પડતી નથી.
1: જો હું તારી માસી થાઉં, ખબર છે ને?
0: હા હા, પણ માસી એટલે કે માં જયસી, પણ માં નહીં.
1: હે ભગવાન, મારા તે કેવા ભોગ લાગ્યા કે આની સાથે માથાકૂટ કરું છું. આની માના ડેથ પછી કોલેજમાં ભણવા મૂક્યો અને એને હોસ્ટેલમાં મૂક્યો જેથી એ સારી રીતે અભ્યાસ કરી શકે, પણ આ તો અક્કલનો ઓથમીર નીકળ્યો.
0: જુઓ જુઓ માસી, તમે મને કન્ફ્યુઝ કરો છો. સોરી, કન્ફ્યુઝ તો પરભાષાનો શબ્દ છે, સોરી. મારે એમ કહેવું જોઈએ કે આપ મને મૂંઝવી રહ્યા છો.
1: સોરી પણ પરભાષાનો શબ્દ છે.
0: ધન્યવાદ ધન્યવાદ, આપે ઉત્તમ કાર્ય કર્યું, મને ભાષા દોષના મહાન પાતકમાંથી બચાવી લીધો. મારે સોરી નહીં પણ મને ક્ષમા કરો એમ કહેવું જોઈએ, પણ એમાં અર્થ દોષ રહેલો છે.
1: એમાં વળી અર્થ દોષ કેમ આવ્યો?
0: એમાં આવતો ક્ષમા શબ્દ વ્યક્તિગત નામ છે.
1: એ વેદ્યા, તું આવો બકવાસ કેમ કરે છે?
0: હું તો મારા સરના આપેલા આદેશનું પાલન કરું છું. એ તો અમારા સર, સોરી સોરી સોરી, અમારા ગુરુજી, સોરી નહીં ક્ષમા કરો કહેવાય. અમારા પૂજ્ય ગુરુજીએ ભાષાનો સત્ય પ્રયોગ કરવાનું અને એના મૂળ સુધી જવાનું કહે છે.
1: ઓહો, હવે સમજાયું આ બધી ઉપાધિનું મૂળ ક્યાં છે.
0: માસી, ઉપાધિ તો ગ્રેજ્યુએટ થયા પછી મળે. અરે સોરી, નહીં નહીં, ક્ષમા, હું ક્ષમા યાચું છું. ગ્રેજ્યુએટ એટલે કે
1: સ્નાતક.
0: ઓ, આપે પણ માતૃભાષાનું અધ્યયન કર્યું છે?
1: હા, હું પણ ગુજરાતી ભણી છું.
0: તો પછી આપ શુદ્ધ ભાષાના શુદ્ધ શબ્દોને એના મૂળ અર્થમાંથી સમજવાનો પ્રયત્ન કેમ નથી કરતા?
1: વત્સ, એ બધું પછી. આપણે શૈલેષ કાકાના ઘરે નામકરણ વિધિ માટે જવાનું છે.
0: હા, પણ આ વત્સ શબ્દ જરા સ્પષ્ટીકરણ માગે છે.
1: કેમ?
0: એમાં મારા પશુત્વનું દર્શન થાય છે.
1: તને હાથ જોડું છું હવે, ભસીમરને, વત્સ શબ્દથી તને શી તકલીફ છે?
0: મને પશુ જાહેર કરવાનો ઈરાદો આપે ફરીથી દૃઢ કર્યો છે.
1: હે ભગવાન, આનું શું કરવું?
0: આપ મને પશુ માનતા હો ને તો મને પ્રાણી ઘરમાં રાખી આવો.
1: અરે પણ આ પશુત્વનું પૂછડું તે શું કામ પકડ્યું છે?
0: આપે મને પશુ કયો ને માટે?
1: જો તું તો મારા દીકરા જેવો છે, તેથી મેં તને વત્સ કહ્યો. વત્સ

0: નો અર્થ પુત્ર થાય.
1: વત્સનો અર્થ વાછરડો પણ થાય. તમે સ્પષ્ટતા નહોતી કરી કે તમે મને શું કહેવા માગો છો.
0: એટલે
1: તમારે કહેવું જોઈએ કે તમે વત્સનો અર્થ દીકરાના અર્થમાં પ્રયોજ્યો છે.
0: જો બેટા, તો શું એકથી વધારે અર્થવાળા શબ્દોમાં દરેક વખતે સ્પષ્ટતા કરવાની?
1: હસ્તો નહીં તો વિશદ ભાષા દોષ ઉદ્ભવે.
0: અરે ભાઈ, વિશદ ભાષા દોષ ઉદ્ભવે ને બદલે ભાષા દોષ થાય એમ કહીને વિશદ ભાષા દોષ ઉદ્ભવે આવી ગયો મોટો પંડિત.
1: આપે મને શંકાસ્પદ શબ્દ પ્રયોગ વત્સ કહીને મારા મનમાં પશુત્વનું આરોપણ કર્યું, વળી એનું બીજા વાક્યથી દૃઢીકરણ પણ તમે કર્યું છે.
0: અરે ભાઈ, આ આરોપણ ને દૃઢીકરણ ને શંકાસ્પદ ને આ બધું શું છે?
1: આપે મારા મનમાં ઠસાવ્યું છે કે હું પશુ છું, વળી આપે મને કહ્યું ભસીમર ને.
0: તો
1: આ ભસીમર શબ્દ એમાં પ્રયોજાયેલું ક્રિયાપદ એ છે ભસું, અને એ કૂતરાનું કાર્ય દર્શાવે છે.
0: આ બધું ભદ્રમ ભદ્રત અને કોણ શીખવાડે છે?
1: મારા પૂજ્ય ગુરુજી.
0: એ શું કહે છે?
1: એ કહે છે કે હાલમાં વોટ્સએપ અને ફેસબુકમાં શંકર ભાષાનો પ્રયોગ થઈ રહ્યો છે.
0: તે પણ શંકર એટલે મિશ્ર ભાષા વાપરી તારા શબ્દોમાં વોટ્સએપ અને ફેસબુક શબ્દોને વાપરીને.
1: હા, પણ મેં શબ્દકોશનું અધ્યયન કર્યું, એમાં મને વોટ્સએપ અને ફેસબુક એના માટે ગુજરાતી શબ્દોના દર્શન ન થયા.
0: તો ચોખ્ખું કહીને કે તને ગુજરાતી શબ્દકોશમાં વોટ્સએપ અને ફેસબુક શબ્દો ન મળ્યા, આ અધ્યયન અને દર્શનની પત્તર ફાડે છે તે?
1: અરે રે રે રે, આપે આ પત્તર ફાડ્યો એવો અસંસ્કૃત શબ્દ પ્રયોગ કેમ કર્યો?
0: હવે ચૂપ મર, નહીં તો આ સાણસી ફટકારીશ.
1: સાણસી મારીશ એમ કહેવાય, ફટકારીશ નહીં. ફટકારીશ ક્રિયાપદ તો કોઈને ફટકો મારવાનું ચાબુક જેવું સાધન હોય તો જ પ્રયોજાય.
0: હવે માથાકૂટ મૂક અને આ ચા પી લે.
1: અહીં પણ એક સમસ્યા છે.
0: બેટા, તને આ ચા પીવામાં સમસ્યા નડે છે?
1: નહીં નહીં નહીં, શબ્દના ખોટા પ્રયોગની સમસ્યા છે.
0: અરે ભાઈ, તારી સમસ્યાની ઉપાધિમાં ચા ઠરી જશે. બોલ, તારી શી સમસ્યા છે?
1: કેટલાક કહે છે કે ચા પીવી જોઈએ અને કેટલાક કહે છે કે ચા પીવો જોઈએ.
0: જો તું ચા પીવી જોઈએ એમ કહીશ તો પણ ચાનો સ્વાદ તો એ જ રહેશે, અને ચા પીવો જોઈએ એમ કહીશ તો પણ ચા એવી ને એવી જ રહેશે.
1: ઠીક છે, પણ સમસ્યાનું સમાધાન થોડા સમય માટે સ્થગિત રાખી અને ચાને હું ગ્રહણ કરું છું.
0: હવે જલ્દી કર, મારે શૈલેષભાઈને ત્યાં દીકરી આવી છે, તે નામકરણ વિધિમાં જવું છે. એ આજે દીકરીનું નામ પાડવાના છે.
1: હે, તે નામ ક્યાંથી પાડશે?
0: એટલે
1: તમે કહ્યું ને કે નામ પાડશે, એટલે નામને ક્યાંથી ફેંકશે?
0: કંઈ સમજાતું નથી.
1: આપણે કહીએ છીએ ને કે આ માણસે હાથમાંથી વસ્તુ નીચે પાડી, એમ નામ ક્યાંથી પાડશે?
0: હે ભગવાન, નામ પાડશે એટલે બેબીનું નામ રાખશે.
1: ઓ, તો આપે એમ કહેવું જોઈએ કે બાલિકાનું નામ રાખશે. ઠીક છે, ચાલો ચલાવી લઉં છું. શું નામ રાખશે?
0: કમલા.
1: વાહ વાહ, એ તો માતા લક્ષ્મીનું નામ છે.
0: તે એમણે લક્ષ્મીનું નામ છે એટલે નથી રાખ્યું.
1: તો એટલે
0: અચાનક લક્ષ્મીનું નામ થઈ ગયું?
1: પણ મને કંઈ સમજાતું નથી.
0: જો સાંભળ, એની માતાનું નામ હતું કલાબેન, પિતાનું નામ મહેશભાઈ, અને એમની અટક હતી લાકડાવાલા, એટલે એમણે માતાના નામનો પહેલો અક્ષર કલાનો ક લીધો, મહેશનો મ લીધો, અને લાકડાવાલામાંથી લા લીધો અને નામ પાડ્યું કમલા.
1: આ તો મોટી ગરબડ થઈ ગઈ. આવા અધમ કાર્યો કરવાથી તો અનર્થ થાય છે અને નામનો અર્થ ન પણ નીકળે.
0: હા, તે થાય ને. હમણાં એક છોકરીનું નામ સકમા, એની માતાનું નામ હતું.
1: બસ બસ બસ બસ બસ, નથી સાંભળવું, મારે નથી સાંભળવું. મારા ગુરુજી કહેતા હતા, મારા પૂજ્ય ગુરુજી કહેતા હતા કે અર્થ વગરના શબ્દો બોલવા અને સાંભળવા એ માતૃભાષાનું અપમાન છે, એનાથી પાપ લાગે છે. હવે હું જાઉં છું. આ હવે પછી

0: ચા ત્યારે જ પીશ કે જ્યારે ચા પીવી કે ચા પીવો એનો નિર્ણય મારા ગુરુજી મને આપશે.
1: જો આ શાર્થ જોડણી કોષ એ આ આ આ શબ્દ શોધ્યો ચા. અરે આમાં તો ચા સામે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ બે લખ્યા છે. ચા પીધો પણ સાચું અને ચા પીધી પણ સાચું. હવે આ ચા પૂરી કર, એના સ્વાદમાં કશો ફેર નહીં પડે, સમજ્યો?
0: અરે આ તો મોટી અરાજકતા કહેવાય.
1: એમાં કશી અરાજકતા ન થાય, લોકોને સમજાવવું જોઈએ. વડાપ્રધાન સ્ત્રી હોય કે પુરુષ, એનાથી કશી અરાજકતા ન ફેલાય. બસ એને કામ કરતા આવડવું જોઈએ.
0: ભલે ભલે ભલે, હવે ત્યારે હું જાઉં છું. આજે મારે એક સાક્ષ્ય આપવાનું છે.
1: સાક્ષ્ય એટલે?
0: સાક્ષ્ય એટલે કે સાક્ષ્ય એટલે હા સાક્ષ્ય એટલે કે આપણને નોકરી આપવા માટે કોઈ પ્રશ્ન પૂછે તેને સાક્ષ્ય કહેવાય.
1: મૂરખ, સીધે સીધું ભસી મરને કે તું ઇન્ટરવ્યુ આપવા જાય છે. જા, તારા ભાષા પ્રયોગો સહન કરવાની શક્તિ ભગવાન ઇન્ટરવ્યુ લેનારને આપે.

0: હું કક્ષમાં પ્રવેશ કરવા માટે આપની અનુમતિની અપેક્ષા રાખું છું.
1: અરે ભાઈ, મે આઈ કમ ઇન કહે ને, એટલે વાત પૂરી થાય.
0: હું મિશ્ર ભાષાનો પ્રયોગ નથી કરતો.
1: ઓહો, તો એમ કહેવાય કે અંદર આવી શકું છું?
0: પૂર્ણ અર્થ વ્યક્ત થાય, કશું જ શેષ અવ્યક્ત ન રહી જાય અને કોઈના મનમાં રતિભાર પણ શંકા ન સર્જાય એવી શુદ્ધ ભાષાને જ પ્રયોજવી જોઈએ.
1: તો ભાઈ, આપ જે બોલ્યા એને ગુજરાતીમાં પરિવર્તિત કરશો?
0: જી જી, કઈ ભાષામાં પરિવર્તિત કરું?
1: અરે ભાઈ, આપને જે કહેવું હોય તે ગુજરાતીમાં કહો.
0: હું ગુજરાતી ભાષામાં જ સંભાષણ કરી રહ્યો છું.
1: જો અમને શિક્ષકની જરૂર છે.
0: હું પણ શિક્ષક કરવા માટે જ ઉપસ્થિત થયો છું.
1: તમે શિક્ષકની નોકરી માટે આવ્યા છો એવું નથી કહેવાતું?
0: મહાનુભાવ, મારું તાત્પર્ય પણ એ જ છે.
1: આપ કાવ્ય બાબતમાં શું જાણો છો?
0: કાવ્ય? હા, કાવ્ય. કાવ્ય એટલે કે કવિને કાવ્ય સર્જન કરવાની સ્ફૂર્ણા થવી જોઈએ, એનામાં કાવ્યોન્મેષનું પ્રાગટ્ય થવું જોઈએ. એ માટે શાસ્ત્રાભ્યાસ અને અંતઃસ્ફૂર્ણાથી એણે પૂર્વે પ્રગટ થયેલી પ્રશિષ્ટ કૃતિઓ અને મહાન સર્જકોની રચનાનું ઊંડું અવગાહન કરવું જોઈએ. અને પછી
1: બસ બસ, બહુ થયું. આપ નિર્ગમન દ્વારમાંથી પ્રસ્થાન કરી શકો છો?
0: જી, એટલે
1: બહાર જાઓ.
0: પરંતુ મારા સાક્ષ્યનું પરિણામ એ જાણવાની ઉત્સુકતાને હું અવરોધી શકતો નથી.
1: આપને ફોનથી જણાવવામાં આવશે. અહીંથી જાઓ.
0: ઓ, ધન્યવાદ, હું ઉપકૃત થયો છું.
1: અરે, આને તો માથું પકવી દીધું.
0: જી, ધન્યવાદ.
1: સુચેત, અમે ભલામણ કરેલી એની વાત પર ધ્યાન આપવું પડે તેથી મને થયું કે ઓફિશિયલ ઇન્ટરવ્યૂ ગોઠવતા પહેલાં હું જ ઉમેદવારને ચકાસી લઉં. પણ આ તો ઘનચક્કર નીકળ્યો. હું જરા સુચેતાબેનને ફોનથી કહી દઉં.

0: हाँ बोलो अजय भाई। अरविंद आवेलो? अरे भाई, एना माता पिता अकस्मात में गुजरी गया पछी मैं जेने मोटो करेलो अने एक छात्रालयमां मूकी दीधेलो। हवे ग्रेजुएट थई गयो छे, आपनी खानगी शाळामां नोकरी लागी जाय માટે એને મોકલેલો।
1: અરે બેન, એ તો સાવ ચક્રમ છે. એવું અષ્ટમ પષ્ટમ ગુજરાતી બોલતો હતો કે હું પણ સમજી શકતો નહોતો.

0: મારે એને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કઈ રીતે ગોઠવવો?
1: તમે સાચા છો અજયભાઈ, મને એનો અનુભવ થઈ ગયો છે. સોરી, હું હવે એને તૈયાર કરીશ.
0: જો એની પાસે જ્ઞાન છે પણ જરા પણ સમજણ નથી, વ્યવહારુ નથી, ગોખણીઓ હોય એવું લાગે છે.
1: આભાર, આપે મને સાચું કહ્યું છે. હું હવે એને તૈયાર કરીશ.

0: અરવિંદ આવ, શું થયું?
1: અરે માસી, મેં એમને સરસ પ્રત્યુત્તરથી સંભાષણ કર્યું.
0: જો હવે અહીં બેસ, હું કહું તેમ બોલ.
1: પણ માસી,
0: સાંભળ્યું ને? ચૂપચાપ બેસી જા, નહીં તારા વેલણ ફટકારીશ.
1: પણ વેલણથી મરાય, ફટકારાય નહીં.
0: એમ તો હવે આ વેલણનો સ્વાદ ચાખ. ચાખ, બોલ બોલ, વેલણ મારીએ કે ફટકારીએ કે સ્વાદ ચાખવાનું કહીએ, કઈ ફેર પડે છે? બોલ બોલ, હજી મારું
1: ના ના
0: મારું, હજી બોલ
1: ના ના ના, બહુ વાગે બહુ વાગે. બસ બસ બસ, ના કઈ ફેર નથી પડતો, કઈ ફેર નથી પડતો.
0: કેમ, હવે કઈ ને કે વેલણ થી ન ફટકારાય પણ મરાય?
1: ના ના, એનાથી કઈ ફરક નથી પડતો.
0: બોલ હવે ચા પીધો કે ચા પીધી, શો ફેર પડે?
1: કઈ ફેર ન પડે, ઓ વાગે છે, ચા તો ચા જ રહેવો, ચા જ રહે.
0: બોલ હું ભસું છું કે બોલું છું?
1: મને સમજાઈ ગયું, બધું સમજાઈ ગયું.
0: શું સમજાઈ ગયું બોલ?
1: તમે જે બોલો છો તે
0: ડફોડ એટલે શું? મૂર્ખ, એમાં ડ અક્ષર ને ફોડવાનો છે? બોલ જવાબ આપ, નહીં તો આ વેલણ.
1: ના ના ના ના, ડફોડ ડફોડ એટલે કે મૂર્ખ, અક્કલ વગરનો.
0: હા હવે બોલ, હું ક્ષુધાથી પીડાઉં છું.
1: ના ના ના, એમ કહેવાય કે મને ભૂખ લાગી છે.
0: હા હવે થોડી અક્કલ આવી.
1: પણ અમે કવિતામાં આવું જ બધું ભણતા હતા.
0: તે તારા બીજા મિત્રો આવું બોલે છે?
1: ના ના, એ તો નથી બોલતા.
0: તો તું કેમ બોલે છે?
1: બીજાને મૂંઝાતા જોઈને મને બહુ મજા આવતી હતી. મને લાગતું હતું કે હું તો બહુ હોશિયાર છું.
0: જો હવે ટમેટું કાપવું હોય તો શું વપરાય, તલવાર કે ચપ્પુ?
1: આ ચપ્પુ જ વપરાય ને.
0: ને વપરાય કે પ્રયોજાય?
1: પ્રયોજાય. ના ના ના, વેલણ નહીં, વેલણ નહીં, વપરાય વપરાય, એમ જ બોલે, વપરાય.
0: હવે ઠેકાણે આવ્યો. જો કવિતા તો અભિવ્યક્તિની, ભાવકને રસનો અનુભવ કરાવીને આનંદ આપવાની કલા છે. વ્યવહારમાં તો વ્યવહારની ભાષા જ વપરાય, સમજાયું?
1: હા હવે હવે બધું સમજાઈ ગયું.
0: હવે કહે તો માસી એટલે?
1: બીજાની માસીની મને ખબર નથી હો, પણ મારી સુચેતા માસીએ તો મને એક ઝાટકે મારી વાસ્તવિકતાનું ભાન કરાવી દીધું છે.
0: હજી થોડો સુધારો કર.
1: મને આમ ગોખેલું ન બોલાય, પણ બધાને સમજાય ને એવું મુદ્દાસર બોલતા શીખડાવી દીધું છે માસી.
0: હા હવે તારે કાલે ફરીથી અજયભાઈને મળવાનું છે.
1: હા,
0: અને સાદી સીધી ભાષામાં વાત કરજે.
1: હા,
0: તારા જ્ઞાનનો ઉપયોગ પણ સાદી ભાષામાં જ કરજે.
1: ભલે માસી, હવે હું બધું સમજી ગયો.

0: તો બહેનો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા નાટક ભાષાનું પત્રમપત્ર,
1: જેનું લેખન કર્યું હતું ડોક્ટર કાંતિ ઘોરે.
0: રજૂઆત હતી ડોક્ટર ઉમર સમાની.
1: ભાગ લેનાર કલાકારો હતા સર્વશ્રી કમલેશ પંચોલી,
0: સુનિલ માકડ
1: અને દીપા ચૌહાણ.
0: તો બહેનો, આશા રાખીએ આ નાટક તમને ખૂબ પસંદ પડ્યું હશે. તો એના પ્રતિભાવો આપ પત્ર દ્વારા ચોક્કસથી જણાવજો.
1: પત્ર મોકલવાનું સરનામું નોંધી લેશો.
0: કેન્દ્ર નિયામકશ્રી,
1: સહિયર કાર્યક્રમ વિભાગ,
0: આકાશવાણી ભુજ,
1: પિનકોડ 370001.
0: તો આ સરનામા પર અમને પ્રતીક્ષા રહેશે આપના પત્રોની.

0: તો આ સાથે જ આજનો શહેર કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો. તો ફરી મળીશું આવતા મંગળવારે બપોરે 12:30 વાગે.
1: તો ત્યાં સુધી આવજો બહેનો, આવજો ધારાબેન,
0: આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન.

આ હતો મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરનો એક થવા જઈ રહ્યો છે. સાંભળીશું દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

બાલચંદ્ર શુક્લને આપ સાંભળી રહ્યા હતા રચનાથી મરીઝની. એક વાગીને 20 મિનિટ થવા આવી છે, સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશના બે દિવસના પ્રવાસે. કૃષિક્ષેત્રનો વિકાસ કર્યા વિના વિકસિત ભારતનું વિઝન પ્રાપ્ત નહીં કરી શકાય તેમ જણાવતા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ. યુરો બેન્કે ગ્રીસથી ભારતમાં ક્રોસ બોર્ડર ટ્રાન્સફર માટે યુપીઆઈ આધારિત રેમિટન્સ સેવા શરૂ કરી. ભારતે ઓપરેશન અમિસ્તાદ હેઠળ ભૂકંપગ્રસ્ત વેનેઝુએલામાં માનવતાવાદી સહાય કામગીરી ઝડપી બનાવી. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલા હવાઈ હુમલાઓની વૈશ્વિક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે ટીકા કરી. અને ફિફા વર્લ્ડ કપમાં પેરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય થતાં જર્મની અંતિમ 32માંથી બહાર થયું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશની બે દિવસની મુલાકાતે રવાના થશે. રાષ્ટ્રપતિ આજે વિજયનગરમ ખાતે સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. બાદમાં તેઓ આવતીકાલે અનંતપુરમુ ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ

0: શિવરાજસિંહ ચૌહાણે કૃષિ ક્ષેત્રનો વિકાસ કર્યા વિના વિકસિત ભારતનું વિઝન પ્રાપ્ત નહીં કરી શકાય તેમ ભારપૂર્વક જણાવ્યું. હરિયાણાના હિસારમાં ખેત બચાવો અભિયાનના સમાપન સમારોહમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું કે સરકાર એક મોબાઇલ એપ્લિકેશન વિકસાવવા પર કામ કરી રહી છે, જે માટી અને જમીનને જરૂરી ખાતરની માત્રા અંગે માહિતી આપશે. તેમણે ખેડૂતોને જમીનના સ્વાસ્થ્યને જાળવવા માટે સંતુલિત રીતે ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવા કહ્યું હતું.
1: हम संतुलित खाद डालें, संतुलित कीटनाशक जितनी जरूरत है, जिन तत्वों की आवश्यकता वही डालें. अत्यधिक केमिकल फर्टिलाइजर के उपयोग से हमारी धरती बीमार हो रही है, हमारी मिट्टी खराब हो रही है और उसमें उत्पादित जो फल सब्जी और अनाज है उसके कारण कई तरह की बीमारियां मानव शरीर में भी घर कर रही है. अलनीनो का प्रभाव यहां भी है, बारिश नहीं हो रही है. तो इस प्राकृतिक संतुलन को हमको बना के रखना पड़ेगा ताकि हमारी धरती सुरक्षित रहे तो हम भी सुरक्षित रहेंगे.
0: શ્રી ચૌહાણે કહ્યું કે સરકાર અલનીનો અસરના કારણે ઓછા વરસાદની અસરને નિયંત્રિત કરવાના રસ્તાઓ શોધી રહી છે. એથેન્સમાં મુખ્યમથક ધરાવતી યુરો બેન્કે ગ્રીસથી ભારતમાં ક્રોસ બોર્ડર ટ્રાન્સફર માટે યુપીઆઈ આધારિત રેમિટન્સ સેવા શરૂ કરી છે. આ પહેલ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ સાથે બેન્કના વ્યૂહાત્મક સહયોગનો એક ભાગ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે યુરો બેન્ક ખાતે સેવાઓનો આરંભ ભારતના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમના વૈશ્વિક વિસ્તરણમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેમણે ઉમેર્યું હતું કે યુપીઆઈ હવે ગ્રીસમાં લાઈવ હોવાથી પાત્ર ગ્રાહકો તાત્કાલિક, સુરક્ષિત અને એકીકૃત રીતે નાણાં ટ્રાન્સફર કરી શકે છે. વ્યવહાર ખર્ચ પરંપરાગત ટ્રાન્સફર ખર્ચના એક અંશ સુધી ઘટી જાય છે. ભારતે ઓપરેશન અમિસાદ હેઠળ ભૂકંપગ્રસ્ત વેનેઝુએલામાં માનવતાવાદી સહાય કામગીરીને વધુ ઝડપી બનાવી છે, જે અંતર્ગત અસરગ્રસ્ત લોકોને તબીબી સહાય, કટોકટી રાહત સામગ્રી અને અન્ય આવશ્યક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. વેનેઝુએલામાં ભારતીય દૂતાવાસે જણાવ્યું કે ભારતીય સેના દ્વારા સ્થાપિત અસ્થાયી ક્ષેત્ર હોસ્પિટલમાં ભૂકંપગ્રસ્ત લોકોની સારવાર કરવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારતીય સેના અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે. સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે ભારતીય સેના તેની શક્તિ કોઈ એક વ્યક્તિથી નહીં, પરંતુ તેના સૈનિકો, કમાન્ડરો, નિવૃત્ત સૈનિકો, તેમના પરિવારો અને દેશના નાગરિકોના અતૂટ વિશ્વાસથી મેળવે છે. જનરલ દ્વિવેદીએ આજે નવી દિલ્હીમાં આર્મી ચીફ પદ પરથી નિવૃત્ત થતાં આમ જણાવ્યું હતું. ચાર દાયકાથી વધુ સમયથી ભારતીય સેનામાં સેવા આપવી તે એક મહાન સૌભાગ્ય હોવા પર તેમણે ભાર મૂક્યો હતો.
2: ચાર દશક થી અધિક સમય ભારતીય સેનામાં સેવારત રહેના મેરે જીવન કા સબસે બડા સૌભાગ્ય રહા. ભારતીય સેના કિસી એક વ્યક્તિ વિશેષ સે નહીં, બલ્કિ અપને સૈનિકો, કમાન્ડરો, પૂર્વ સૈનિકો, પરિવારજનો ઓર દેશવાસીઓ કે અટૂટ વિશ્વાસ સે શક્તિ પ્રાપ્ત કરતી. સૌ પ્રથમ મેં ભારતીય સેના કે હર સૈનિક શામિલ વીરગતિ પ્રાપ્ત બલિદાનીઓ કો નમન કરતા હું.
0: તેમણે જણાવ્યું કે ભારતીય સેનાએ છેલ્લા બે વર્ષમાં દરેક મોરચે સતત તૈયારી, સંતુલન અને સતર્કતા જાળવી રાખી છે. નવા આર્મી ચીફ જનરલ ધીરજ શેઠને જવાબદારી સોંપતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જનરલ શેઠના નેતૃત્વ હેઠળ ભારતીય સેના તેની ભવ્ય પરંપરાઓ, વ્યાવસાયીકરણ અને દ્રઢ નિશ્ચયને જાળવી રાખીને વધુ ઊંચાઈઓ હાંસલ કરશે. તેમના વિદાય સમારંભના ભાગરૂપે આર્મી ચીફ દ્વિવેદીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભારતીય કોસ્ટગાર્ડના જહાજ સચેતે મેંગલુરુના દરિયાકાંઠે દરિયાઈ શોધ અને બચાવ કામગીરીમાં ભારતીય માછીમારી બોટના 6 માછીમારોને બચાવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ICGએ જણાવ્યું કે ગઈકાલે તોફાની દરિયામાં IFB મંજુ માથાન બોટ ફસાઈ હતી. ત્યારબાદ તમામ બચી ગયેલા લોકોને રિમોટ સંચાલિત લાઇફ બોટનો ઉપયોગ કરીને બચાવવામાં આવ્યા હતા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ પર તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિશ્વભરની લોકશાહી સંસ્થાઓને શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી બિરલાએ કહ્યું કે સંસદ એ લોકોની આકાંક્ષાઓ, અધિકારો અને વિશ્વાસની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે, જ્યાં વિચારોનું મંથન થાય છે, નીતિઓ ઘડવામાં આવે છે અને રાષ્ટ્રના ભવિષ્યની દિશા નક્કી થાય છે. તેમણે ઉમેર્યું કે એક મજબૂત, સ્વતંત્ર અને જવાબદાર સંસદ જ લોકશાહીની સાચી શક્તિ અને નાગરિકોના અધિકારોના સૌથી મોટા રક્ષક તરીકે સેવા

0: ગુરુ હરગોવિંદ સાહેબજીની પ્રશંસા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ગુરુ હરગોવિંદ સાહેબજીના ઉપદેશો લોકોને શ્રદ્ધાનું રક્ષણ કરવા, પીડિતોની સેવા કરવા, માતૃભૂમિનું રક્ષણ કરવા અને સત્યના માર્ગ પર અડગ રહેવા માટે પ્રેરણા આપતા રહેશે. આજે બપોરના સત્ર દરમિયાન બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો ફ્લેટ નોટ પર ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. આઈટી, મેટલ અને પીએસયુ બેન્કમાં નરમાશ જોવા મળી હતી, જ્યારે રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને કેમિકલ્સ ક્ષેત્રોમાં સૌથી વધુ લેવાલી જોવા મળી હતી. પાકિસ્તાની લશ્કરે અફઘાનિસ્તાનના પક્તિયા, પક્તિકા અને કુનાર પ્રાંતોમાં કરેલા હવાઈ હુમલાઓની વૈશ્વિક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે ટીકા કરી છે. 28 જૂનની રાત્રે થયેલા હવાઈ હુમલામાં 36 નાગરિકોના મોત, 163 જેટલા ઇજાગ્રસ્ત અને 3 રહેણાંક મકાનોનો સંપૂર્ણ નાશ થયા બાદ આ ટિપ્પણી આવી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે તાત્કાલિક આ દુશ્મનાવટનો અંત લાવવા હાકલ કરી અને તમામ પક્ષોને નાગરિકોનું રક્ષણ કરવા અપીલ કરી. યુરોપિયન યુનિયને તાત્કાલિક તણાવ ઓછો કરવા અને સંયમ રાખવાની હાકલ કરી. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે કાબુલમાં પાકિસ્તાન દૂતાવાસના ચાર્જ ડી અફેર્સ સામે હવાઈ હુમલા અંગે પોતાનો મજબૂત અને સ્પષ્ટ વિરોધ વ્યક્ત કર્યો હતો. અમેરિકા અને ઈરાનના વિરોધાભાસી નિવેદનોના પગલે દોહામાં આગામી તબક્કાની ઈરાન અને અમેરિકા વચ્ચેની વાટાઘાટોના રાજદ્વારી પ્રયાસોમાં અવરોધ ઉભો થયો છે. ટ્રમ્પે દોહામાં નવેસરથી વાટાઘાટોના સંકેત આપ્યા બાદ અનિશ્ચિતતા વધી છે. જો કે તહેરાને આ દાવાને નિશ્ચિતપણે નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે હાલમાં અમેરિકા સાથે કોઈ વાટાઘાટોનું આયોજન નથી. ઈરાની અધિકારીઓનું કહેવું છે કે તેમનું તાત્કાલિક ધ્યાન 14 મુદ્દાના સમજૂતી કરારને અમલમાં મૂકવા પર છે. ફિફા વર્લ્ડ કપમાં જર્મનીનો પેરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં 4-3 પરાજય થતાં તે અંતિમ 32માંથી બહાર થયું, જ્યારે આ જીત સાથે પેરાગ્વે વર્લ્ડ કપના રાઉન્ડ 16માં આગળ વધ્યું છે. જોસ કેનાલે પ્રથમ સડન ડેથ પેનલ્ટી કિક પર ગોલ કર્યો, જ્યારે મોરોક્કોએ રાઉન્ડ ઓફ 32 મેચમાં પેનલ્ટી શૂટઆઉટમાં નેધરલેન્ડને 3-2 પરાજય આપ્યો. અગાઉ જાપાન પર 2-1 વિજય મેળવ્યા બાદ બ્રાઝિલે રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશના 2 દિવસના પ્રવાસે. કૃષિક્ષેત્રનો વિકાસ કર્યા વિના વિકસિત ભારતનું વિઝન પ્રાપ્ત નહીં કરી શકાય તેમ જણાવતા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ. યુરોબેન્કે ગ્રીસથી ભારતમાં ક્રોસ બોર્ડર ટ્રાન્સફર માટે યુપીઆઈ આધારિત રેમિટન્સ સેવા શરૂ કરી. ભારતે ઓપરેશન અમિસ્તાદ હેઠળ ભૂકંપગ્રસ્ત વેનેઝુએલામાં માનવતાવાદી સહાય કામગીરીને ઝડપી બનાવી. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલા હવાઈ હુમલાઓની વૈશ્વિક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે ટીકા કરી અને ફિફા વર્લ્ડ કપમાં પેરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય થતાં જર્મની અંતિમ 32માંથી બહાર થયું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: यह है आकाशवाणी का अहमदाबाद, बड़ौदा, राजकोट और भुज केंद्र. पेश है फौजी दोस्तों के लिए विशेष कार्यक्रम जय भारती.

આ હતા કલાકાર ભૂપેન્દર સિંઘ અને ફિલ્મ હતી દાસી. અને હવે સાંભળીએ કલાકાર કિશોર કુમારને, આ ફિલ્મ છે દોસ્ત.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ.

0: બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: કલાકાર મોહમ્મદ રફીને આપે સાંભળ્યા. ફિલ્મ હતી સૌદાગર. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.
1: બાબુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. સાંજના 6 વાગ્યા છે અને હવે સાંભળીએ સુગમ સંગીત. પ્રથમ સાંભળીએ કલાકાર રાસબિહારી દેસાઈને.

0: હમણાં આપણે સાંભળી રહ્યા હતા કલાકાર હર્ષિત દેસાઈને.
1: નમસ્તે, મેં આપકા BLO, આપકી વોટર લિસ્ટ અપડેટ કરને આયા હું.
2: જી હાં, દાનહ ઓર દમણ એવમ દીવ મેં 4 જૂન સે 3 જુલાઈ તક ચલ રહા હૈ SIR, યાની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન. મતદાતા સૂચિ કો બિલકુલ સહી ઓર અપડેટેડ બનાને કે લિયે આપકે BLO ઘર ઘર આકર ફોર્મ ભર રહે હૈ.
3: એક જિમ્મેદાર નાગરિક બને, અપને BLO કો સહી જાનકારી દે ઓર ઉનકા પૂરા સહયોગ કરે.
2: અધિક જાનકારી કે લિયે 1950 પર કોલ કરે યા www.voters.eci.gov.in પર જાયે.
3: મુખ્ય નિર્વાચન અધિકારી દાનહ ઓર દમણ એવમ દીવ દ્વારા જનહિત મેં જારી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડોદરામાં મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું સમાપન. બે દિવસમાં 3,34,000 કરોડ રૂપિયાના કરાર થયા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ગુજરાત ટૂંક સમયમાં સંરક્ષણ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો. પાટણમાં 196 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડ મામલે 3 આરોપી સામે ગુનો નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. અને થાઇલેન્ડની એવીસી એશિયન મહિલા અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમના સુકાની તરીકે રાજ્યના ખેલાડી રાજલ વાડાની પસંદગી. સમાચાર વિગતવાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારપૂર્વક કહ્યું, મજબૂત અર્થતંત્ર મજબૂત સંરક્ષણ ક્ષમતાઓનો પાયો નાખે છે. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ વીજીઆરસીના સમાપન સત્રને સંબોધતા શ્રી સિંહે રસાયણ ઇલેક્ટ્રોનિક્સ જહાજ નિર્માણ અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં મજબૂત હાજરીના કારણે ગુજરાત ટૂંક સમયમાં સંરક્ષણ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
1: આજ અમારા ભારત આત્મનિર્ભરતા કે રથ પર સવાર હોકર વૈશ્વિક કુરુક્ષેત્ર મેં હુંકાર ભર રહા હૈ ઓર મુજે વિશ્વાસ હૈ કે ઇસમે ગુજરાત ભારત કે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઓર ઇનોવેશન ઇકોસિસ્ટમ કા એક મહત્વપૂર્ણ સ્તંભ બનકર ખડા હોગા ઓર જિસ તરહ સે ગુજરાત અપની રિમાર્કેબલ ગ્રોથ જર્ની વો આગે બઢા રહા હૈ મુજે પૂરા વિશ્વાસ હૈ કે યહ રાજ્ય ભારત કી ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટીઝ ઓર ટેકનોલોજીકલ એક્સલન્સ કો આગે બઢાને મેં એક લીડિંગ રોલ પ્લે કરેગા.
0: સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ દેશની ઝડપી પ્રગતિ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું, ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન વર્ષ 2014માં અંદાજે 46,000 કરોડ હતું, જે હાલમાં નોંધપાત્ર રીતે વધીને 1,78,000 કરોડ રૂપિયા થયું છે. શ્રી સિંહે કહ્યું, વડોદરામાં તાતા સમૂહ અને એરબસ સંયુક્ત રીતે C-295 પરિવહન વિમાનનું ઉત્પાદન કરી રહ્યા હોવાથી વડોદરા હવે ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની સૈન્ય વિમાન ઉત્પાદન સુવિધાનું ઘર છે, જે દેશની અવકાશયાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે બે દિવસની આ પરિષદમાં 3,34,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે.
2: આજ ચોથી વીજીઆરસીમાં કુલ 3,34,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે 3,759 એમઓયુ થયા છે અને અંદાજે 1,97,000 રોજગારીની તકો ઉભી થવાની છે. આ રોકાણો ગુજરાતના જીડીપી તથા માથાદીઠ આવકમાં વધારો કરવો અને રોજગારીના નવા અવસર સર્જવાના સરકારે જે લક્ષ્યાંકો નક્કી કર્યા છે તેને આગળ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
0: કેન્દ્રીય મત્સ્યોદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજનસિંહે કહ્યું, ગુજરાત પાસે આંતરદેશીય મત્સ્યપાલનની અપાર ક્ષમતા છે. રાજ્યના અનેક જિલ્લાઓના ગામડાઓમાં આવેલા તળાવોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, આ સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરીને બ્લુ ઇકોનોમીને વેગ આપી શકાય છે. વડોદરામાં વીજીઆરસીના સમાપન સમારોહને સંબોધતા શ્રી સિંહે ગુજરાતને આંતરદેશીય મત્સ્યોદ્યોગ ક્ષેત્રે દેશનું પાવર હાઉસ બનાવવા માટેની વ્યૂહરચના પણ રજૂ કરી હતી. સાથે જ તેમણે રાજ્ય સરકાર, હિસ્સેદારો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ સાહસિકોને એકસાથે મળીને ગુજરાતને આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા સમયબદ્ધ આયોજન માટે આહવાન કર્યું હતું. રાજ્યના એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરાયો. સોશિયલ મીડિયા સંદેશમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 55% વધારીને 58% કરાયું છે. ઉપરાંત વધારેલા ભથ્થાનો એરિયર્સ એટલે કે બાકી રહેતી રકમ પણ તેમને ચૂકવાશે. તેનાથી કર્મચારીઓને 24 કરોડ રૂપિયાથી વધુનો સીધો લાભ થશે. આ અંગેના વિગતવાર આદેશ ટૂંક સમયમાં જાહેર કરાશે તેમ પણ શ્રી સંઘવીએ ઉમેર્યું. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશીરીયાએ દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ CCHFWની 16મી બેઠકમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું. કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તેમણે રાજકોટ એઇમ્સમાં અંગોના પ્રત્યારોપણની સુવિધા શરૂ કરવા, ખાદ્ય દવાઓમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાયદો બનાવવા અને એન્ટીબાયોટિક્સના અનિયંત્રિત ઉપયોગ પર નિયંત્રણ લાવવા કેન્દ્ર સમક્ષ રજૂઆત કરી. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના ડિજિટલ આરોગ્ય અભિયાનને વેગ આપીને રાજ્યના તમામ નાગરિકોના આરોગ્ય અને સુખાકારીને સુનિશ્ચિત કરવા અવિરત કાર્યરત રહેશે તેમ પણ શ્રી પાનશીરીયાએ ઉમેર્યું હતું. શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈએ કહ્યું, ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ એ

0: દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે. ગાંધીનગરમાં ઘન કચરા વ્યવસ્થાપન અધિનિયમ 2026ના અમલીકરણ માટે રાજ્યકક્ષાની કાર્યશાળાને સંબોધતા શ્રી દેસાઈએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકજાગૃતિ માટેના શ્રેષ્ઠ માધ્યમ ગણાવ્યા. તેમણે નવનિર્વાચિત પદાધિકારીઓએ માત્ર વહીવટકર્તા બનીને રહેવાની જગ્યાએ ફેસિલિટેશન લીડર તરીકે આગળ આવી કાયદાના કડક અમલમાં જવાબદારી સુનિશ્ચિત કરવી પડશે તેમ પણ જણાવ્યું.
1: ખાસ કરીને આ લેગસી વેસ્ટ એટલે કે આ કચરો ભેગો થવો નહીં જોઈએ, ને એટલા માટે આપણે એનું સ્થળ પર જ એનું વર્ગીકરણ કરી દેવું જોઈએ. તો આના અમલ માટેની જવાબદારી સ્વચ્છ ભારત મિશનની નથી, પરંતુ દરેકે દરેક નાગરિકની છે. અને દરેક નાગરિકમાં આપણે એક ફેસિલિટેશન લીડર તરીકે આગળ આવીએ અને આ મિશનને સફળ બનાવીએ એવી શુભેચ્છા.
0: આ પ્રસંગે શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ એમ થેન્નારસને કહ્યું, હવેથી કચરાનું ચાર ભાગમાં વર્ગીકરણ ફરજિયાત બનશે. પ્રથમ તબક્કે સરકારી કચેરીઓ, શાળાઓ અને હોસ્પિટલોમાં ચાર ડબ્બાની પ્રણાલી લાગુ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પાટણના રાધનપુરમાં 196 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડ મામલે ત્રણ આરોપી સામે પોલીસ તપાસ હાથ ધરાઈ. ઓપરેશન મ્યુલહંટના બીજા તબક્કાના અભિયાન હેઠળ તપાસ દરમિયાન જણાયું કે શ્રમિકોને દર મહિના કમિશનની લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવાતા હતા. ત્યારબાદ પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ અને સીમ કાર્ડ સહિતની બેન્કિંગ કીટ આરોપીઓ તેમના કબજામાં લેતા હતા. સમન્વય પોર્ટલ પર તપાસમાં એક વ્યક્તિના નામે ચાલતા બે ખાતા સામે દેશના વિવિધ રાજ્યમાંથી 38 સાયબર છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હોવાનું જણાતા આ ખુલાસો થયો છે. રાજ્યમાં આગામી 6 જુલાઈ સુધી કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. દરમિયાન આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયે સ્થળ પર સામાન્ય વરસાદ થઈ શકે છે તેમ હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એકે દાસે જણાવ્યું.
2: आज गुजरात रीजन में हम हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थानों में हमने दिए हैं. इसमें जो भारी वर्षा का जो वार्निंग है येलो वार्निंग के साथ दिया गया है और वेरी हेवी का ऑरेंज वार्निंग के साथ दिया गया है. हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है ये है छोटा उदयपुर, बहरूच और नर्मदा. वेरी हेवी रेनफॉल सूरत, नवसारी, दांग, बलसर, तापी, दमन और दादरा नगर हवेली के दिया गया. ये जो डिस्ट्रिक्ट हमने अभी बोला है वो हेवी रेनफॉल के साथ भी बारिश होने का संभावना रहेगा 6 जुलाई को.
0: બીજી તરફ સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 62 તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. દરમિયાન સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ નવસારી તાલુકામાં નોંધાયો, જ્યારે અમરેલીના સાવરકુંડલા અને આણંદના પેટલા તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો. આ સિવાયના તાલુકામાં 2.5 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું. રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદ થયાના અહેવાલ છે. ડાંગમાં પણ આજે સૌથી વધારે 1.5 ઇંચ જેટલો વરસાદ વઘઈ તાલુકામાં નોંધાયો, જ્યારે આહવા, સુબીર અને સાપુતારા તાલુકામાં વરસાદ થયો. નવસારીમાં સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ જલાલપુરમાં નોંધાયો, જ્યારે ગણદેવી, ચીખલી, વાંસદા અને ખેરગામમાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 1.25 ઇંચ વરસાદ જેટલો નોંધાયો હતો. સુરત અને નવસારી મહાનગરપાલિકાની વિવિધ સમિતિના અધ્યક્ષના નામની જાહેરાત કરવામાં આવી. સુરતમાં શહેર ભાજપના અધ્યક્ષ પરેશ પટેલે 12 સમિતિના અધ્યક્ષની જાહેરાત કરી, જ્યારે નવસારી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કુલ સ્થાયી અધ્યક્ષ તરીકે મુકેશ અગ્રવાલ અને પરિવહન સમિતિના અધ્યક્ષ તરીકે ભાવિન નાયકની નિમણૂક થઈ. થાઇલેન્ડના નાખોન રચ્ચા સીમામાં આવતીકાલથી યોજાનારી 16મી એવીસી એશિયન મહિલા અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમના સુકાની તરીકે રાજ્યના ખેલાડી રાજલવાડાની પસંદગી થઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા સંદેશમાં રાજલવાડાની સાથે ટીમમાં પસંદગી પામનારા અર્પિતા વાઢેર અને ફોરમ કગધરાને પણ ભારતનું પ્રતિનિધિત્વ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ આ સ્પર્ધામાં એશિયાની કેટલીક મજબૂત યુવા વોલીબોલ ટીમનો સામનો કરશે. રાજ્યના વિવિધ જિલ્લાના રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત 5 વર્ષ સુધીના બાળકોને રસી અપાઈ. મહેસાણામાં અભિયાન અંતર્ગત 2 દિવસમાં 2,30,000 જેટલા 5 વર્ષ સુધીના બાળકોને રસી અપાઈ, જ્યારે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના ચિકિત્સા વિભાગે પોલિયો રસીકરણ અભિયાનના પ્રથમ જ દિવસે 3,567 બાળકોને પોલિયોની રસી પીવડાવી પશ્ચિમ રેલવેના તમામ મંડળોમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. મહેસાણામાં યોજાયેલા જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળામાં દવા, નાણાકીય, ખાદ્ય ઉત્પાદન અને સેવા સહિતના ક્ષેત્રની 25થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ 500થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો. તેના માધ્યમથી યુવાનોએ ખાનગી ક્ષેત્રની નામાંકિત કંપનીઓમાં સીધી પસંદગી પામવાની તક મળી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર SK પ્રજાપતિએ ઉમેદવારોને તેમની ક્ષમતા વિકસાવવા અને મળેલી તકનો મહત્તમ લાભ લઈ આત્મનિર્ભર બનવા આહવાન કર્યું હતું. अंत में मुख्य समाचार फरी एक बार।

0: વડોદરામાં મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું સમાપન. બે દિવસમાં 3,34,000 કરોડ રૂપિયાના કરાર થયા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ગુજરાત ટૂંક સમયમાં સંરક્ષણ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો. પાટણમાં 196 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડ મામલે 3 આરોપી સામે ગુનો નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. અને થાઇલેન્ડની એવીસી એશિયન મહિલા અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમના સુકાની તરીકે રાજ્યના ખેલાડી રાજલવાડ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ખેડ, ખાતર, પાણી, બિયારણ, આધુનિક કૃષિ ટેકનોલોજી અને સંશોધન વિશે વાતો કરતો કાર્યક્રમ કિસાનવાણી. પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર. કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને મેઘના દમણિયાના નમસ્કાર. મિત્રો, આજના કિસાનવાણી કાર્યક્રમ અંતર્ગત ખેત બચાવો અભિયાન હેઠળ હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓ, યોજનાઓ અને ટકાઉ ખેતી પદ્ધતિઓ વિશે નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે પશુપાલન વિભાગમાં વૈજ્ઞાનિક તરીકે સેવા આપતા ડૉક્ટર સાગર પટેલની પિંકી દમણિયાએ લીધેલી મુલાકાત આપ સાંભળશો.
2: કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને પિંકી દમણિયાના નમસ્કાર. મિત્રો, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આપણા દેશની મોટી વસ્તી ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ખેતી માત્ર આપણું જીવન નિર્વાહનું સાધન નથી, પરંતુ દેશની આર્થિક પ્રગતિનો આધારસ્તંભ પણ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જમીનની ફળદ્રુપતા ઘટવી, પાણીની અછત, જમીન ધોવાણ, વધતો રાસાયણિક ઉપયોગ અને પર્યાવરણમાં થતા ફેરફારોને કારણે ખેતી અનેક પડકારોનો સામનો કરી રહી છે. આવા સમયમાં ખેત બચાવો ઝુંબેશ ખૂબ જ મહત્વપૂર્ણ બની છે. તો મિત્રો, આજના કિસાનવાણી કાર્યક્રમ અંતર્ગત ખેત બચાવો ઝુંબેશ હેઠળ હાથ ધરવામાં આવે એવી પ્રવૃત્તિઓ, યોજનાઓ અને ટકાઉ ખેત પદ્ધતિઓ વિશે વિસ્તારપૂર્વક માહિતીઓ મેળવીશું. જે વિશે માહિતી વહેંચવા આજે મારી સાથે દમણ આકાશવાણી સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે પશુપાલન વિભાગમાં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતા ડૉક્ટર સાગર પટેલ. સર, દમણ આકાશવાણી સ્ટુડિયોઝમાં આપનું સ્વાગત છે.
3: ખૂબ ખૂબ આભાર મેડમ.
2: સર, સૌ પ્રથમ તો કાર્યક્રમ સાંભળતા મિત્રોને એ જણાવશો કે ખેત બચાવો ઝુંબેશ શું છે?
3: ખેત બચાવો ઝુંબેશનો મુખ્ય હેતુ ખાસ કરી જે આપણી જમીનની ગુણવત્તા જાળવવી, સાથે સાથે આપણે જે ફળદ્રુપતા ઘટી રહી છે એને જાળવી રાખવાનો, અને જમીનનું ખાસ કરી જે ચોમાસામાં વધારે વરસાદના કારણે ધોવાણ થતું હોય છે એ ધોવાણ અટકાવવું, અને જમીનમાં જે કાર્બનિક તત્વો એટલે કે ઓર્ગેનિક કાર્બન જે ખૂબ ઓછું થઈ રહ્યું છે તો એને વધારવાનું, સાથે સાથે પાણીનું સંરક્ષણ કરવું, અને જે ખેડૂતો ટકાઉ ખેતી પદ્ધતિઓ જો અપનાવશે તો એનાથી જે આપણે કુદરતી સંસાધનો, જમીન અને જે પાણી છે એનો આપણે બચાવ કરી શકીશું. તો એ અંગે ખાસ કરી જાગૃતિ લાવવા માટે આપણે આ ખેત ઝુંબેશ અત્યારે ચાલુ કરેલું છે.
2: હવે જમીન બચાવવાની જરૂર કેમ જણાય છે?
3: ખાસ કરી આજના સમયમાં આપણે જોઈએ તો જમીન સામે અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. ખાસ કરી જે વોટર પોલ્યુશન અને જે પ્રદૂષણ વધી રહ્યું છે તો એના કારણે જમીનની ફળદ્રુપતા ઘટવી, પછી એમાં કાર્બનિક તત્વનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે, અને જે ખેડૂતો આજકાલ રાસાયણિક ખાતરોનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે અને ખાસ કરી ખેતી પાકોમાં બી જંતુનાશક દવાઓનો આડેધડ ઉપયોગ થઈ રહ્યો છે, તો એના લીધે જમીનને બી નુકસાન થઈ રહ્યું છે, અને ખાસ કરી વરસાદી પાણીના લીધે જમીનનું ધોવાણ થવું, પછી એના લીધે જે પાણી છે એના ભૂગર્ભ સ્તર નીચે જતું રહેવું, અને ખેતરોમાં જે ક્ષારનું પ્રમાણ વધી જાય એના લીધે શું જમીન બિન ઉપજાવ થઈ રહી છે. તો આ બધી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે આપણે આ લોકોમાં જાગૃતિ લાવવા માટે આ ઝુંબેશ ખૂબ અત્યંત જરૂરી બની રહી છે.
2: બરાબર છે. તો સાહેબ, હવે એ જણાવશો કે ખેત બચાવો ઝુંબેશ હેઠળ હાથ ધરાતી મુખ્ય પ્રવૃત્તિઓ કઈ કઈ છે?
3: આમાં ઝુંબેશમાં આપણે ખાસ કરી મુખ્ય પ્રવૃત્તિમાં વાત કરીએ તો જમીન ચકાસણી, એટલે કે આપણે સોઇલ ટેસ્ટિંગ કરી અને જમીનમાં જે તત્વો ઓછા થઈ રહ્યા છે, ધારો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને

0: પોટાશ જે તત્વોની કમી છે એવા જ તત્વો આપણે ખાતર તરીકે ઉપયોગ કરીને એનો ઉપયોગ કરી શકીએ. પછી સાથે સાથે બીજું છે કે સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ, એટલે કે એમાં આપણે જે લીલો પડવાશ છે કે પછી છાણિયું ખાતર છે અથવા તો વર્મી કમ્પોસ્ટ ખાતર છે, તો એ બધા ખાતરોનો ઉપયોગ આપણે કરીએ. સાથે સાથે પાક ફેરબદલી એટલે કે ક્રોપ રોટેશન બી ખૂબ જરૂરી છે. અને ચોથો મુદ્દો છે કે પાણી અને જમીન સંરક્ષણ, અને બીજું કે જે જમીનનું ધોવાણ થાય તો એના માટે ખાસ કરી વૃક્ષારોપણ કરીએ. અને જે લાસ્ટ મુદ્દો છે કે ખેડૂતોમાં જાગૃતિના કાર્યક્રમો અલગ કરી આપણે અવેરનેસ કરી ખેડૂતોને જાગૃત કરી શકીએ, તો આ બધી પ્રવૃત્તિઓ આપણે આ ખેત બચાવો ઝુંબેશ હેઠળ કરવાની થતી હોય છે.
1: તો હવે આ જમીન પરીક્ષણની ઉપયોગિતા શું છે એ વિશે જણાવશો.
0: જમીન પરીક્ષણમાં આપણે વાત કરીએ તો આપણે જે જમીન ખેડૂતોની છે તેનું આપણે સોઇલ ટેસ્ટિંગ કરવું જરૂરી છે. તો એમાં આપણે ખાસ કરી એમના જમીનના નમૂના લેવાના છે, અને એ બને તો આપણે ઝીકઝેક મેનરમાં 5-7 જગ્યાએથી જમીન નમૂના 300-500 ગ્રામ જેટલા નમૂના આપણે લઈ, અને પછી એ બધા નમૂનાને મિક્સ કરી અને છેલ્લે 250-500 ગ્રામ જેટલું જે જમીન બચે એ નમૂનો આપણે લેબમાં મોકલી અને એની ચકાસણી કરી અને આપણે પોષક તત્વોના આધારે આપણે રિપોર્ટ જોઈ અને પછી એમાં જે ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ આપણે કરવાનો છે. અને સાથે સાથે જમીન ચકાસણી આપણે કરીએ તો એમાં આપણે એ જાણવાનું છે કે જે પીએચ આંક છે તો એ બી આપણે વધારે એસિડિક છે કે બેઝિક છે એ પ્રમાણે આપણે એના પ્રમાણે ખાતર આપશું અને જે પાકની વૃદ્ધિ માટે જરૂરી એમાંથી પોષક તત્વ મળી રહેશે. અને એ જમીન ટેસ્ટિંગના આધારે આપણે બીજું કે પાકની પસંદગી પણ કરી શકીએ કે કયો પાક આપણી જમીનને માફક આવતો હોય છે, અને એનાથી શું થશે કે જે આપણે ખાતરોનો આડેધડ ઉપયોગ થાય છે એ બી આપણે એનાથી કંટ્રોલ કરી શકીશું.
1: તો હવે સાહેબ એ જણાવશો કે ખેતીમાં કાર્બનિક ખાતરોનો ઉપયોગ શા માટે કરવો જોઈએ.
0: આજની ખેતીમાં આપણે સેન્દ્રિય ખાતરો એટલે કે આ બધા કાર્બનિક ખાતરોમાં છાણિયું ખાતર છે, અળસિયાનું ખાતર એટલે કે વર્મી કમ્પોસ્ટ, પછી લીલો પડવાશ એટલે કે ગ્રીન મેન્યુરિંગ અને જીવામૃત, તો આ બધું ખેતી માટે અત્યારે અમૃત સમાન છે. તો એના ઉપયોગથી શું થશે કે આપણે જે જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા એટલે કે પાણીને પકડી રાખવાની શક્તિ વધશે, જમીન પોચી બનશે અને હવા ઉજાસવાળી બનશે, તો એના લીધે ખાસ કરી જે જમીનનું બંધારણ ખૂબ સરસ એવું સુધરશે. અને ખાસ કરી આ બધા ખાતર પાકોને જે આપણે મુખ્ય તત્વ જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ છે તો એનો બી ઉપયોગ કરી અને જે પાકને આપણે પૂરું પોષણ આપીશું તો એ લાંબા ગાળામાં સારું એવું ઉત્પાદન આપણે લઈ શકીએ. સાથે સાથે જે અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવી બી આમાં જરૂરી બનશે, તો એમાં આપણે જે જમીનમાં રહેલા ફાયદાકારક જીવાણુઓ છે જમીનમાં એને લભ્ય સ્વરૂપે આપણે પ્રાપ્ત કરાવવા પડશે, તો એનાથી જમીનની ફળદ્રુપતા વધશે. અને ખાસ કરી જે કેમિકલવાળા ખાતરો છે તો એનાથી શું જમીન છે, પાણી છે અને પાકને નુકસાન થતું હોય છે, તો એનો કંટ્રોલ કરવા માટે આપણે સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ વધારેમાં વધારે કરવાનો છે. અને એનાથી શું થશે કે જે ઘરે ખાતર બનતું હશે તો ખેડૂતના ખર્ચમાં બી એ ઘટાડો થશે અને આવક બી સારી એમાંથી મળશે. અને ખાસ કરી જે આપણને ખોરાક મળશે એ બી કેમિકલયુક્ત સારો એવો ખોરાક આપણને મળશે.
1: ખૂબ સરસ. હવે સાહેબ એ જણાવશો કે પાક ફેરબદલીનું મહત્વ શું છે.
0: પાક ફેરબદલી એટલે કે એક જ ખેતરમાં વારંવાર એક જ પ્રકારનો પાક લેવામાં આવતો હોય તો એના લીધે જમીનમાં અમુક પોષક તત્વની ઉણપ થઈ જતી હોય, તો એના લીધે આપણે શું કરવાનું કે એક જ ખેતરમાં અલગ અલગ પાકને આપણે વારાફરતી વાવીશું તો એનાથી એ જમીન સુધારણા બી એવી સારું એવું થશે. અને દરેક પાક જમીનમાંથી અલગ અલગ પોષક તત્વ મેળવતા હોય છે, એટલે જમીનનું સંતુલન મેળવવા માટે બી આપણે અલગ અલગ આ પાક ફેરબદલી કરતા રહેવું જોઈએ. અને સતત શું એક જ પાક લેશું તો રોગ જીવાત બી વધશે અને એનું ઉત્પાદન બી થોડું ઘટી જતું હોય છે, એટલે હંમેશા આપણે પાક ફેરબદલી કરીને જ પાક ઉત્પાદન લેવું જોઈએ.
1: બરાબર છે. હવે સાહેબ આ પાણી અને જમીન સંરક્ષણ એટલે શું એ જણાવશો.
0: ખાસ કરી જે પાણીમાં વાત કરીએ તો વરસાદી પાણીનો આપણે સંગ્રહ કરવા માટે ખાસ કરી ફાર્મ પોન્ડ, નાના નાના ચેક ડેમ અથવા તો કન્ટુર બંડિંગ, એટલે કે જે કન્ટુર બંડિંગ એટલે કે જે ઢાળવાળી જમીન હોય તો ત્યાં નાની નાની આપણે માટીની પાળીઓ બનાવીને ત્યાં પાણી રોકવાનો આપણે પ્રયાસ કરી શકીએ. પછી સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિઓ છે તો એને બધાનો ઉપયોગ કરીને આપણે પાણીની બચત કરી શકીએ. અને ખાસ કરી જે જળસંચયમાં આપણે વરસાદના પાણી છે એને ડેમ, ખેત તલાવડી કે બોરવેલ દ્વારા જમીનમાં ઉતારવું જોઈએ, જેથી જે ભૂગર્ભ સ્તરના સ્તર છે એ ઊંચા આવશે. અને

0: એ ખૂબ ઉપયોગી એવું થઈ પડશે.
1: હવે આ વૃક્ષારોપણ અને એગ્રોફોરેસ્ટ્રી એટલે શું છે?
0: ખેતરની સીમ પર આપણે જે ખાસ કરી વૃક્ષો વાવીએ તો જમીનનું ધોવાણ એક તો અટકાવી શકીએ અને સાથે સાથે પર્યાવરણને બી આપણે શુદ્ધ બનાવી શકીએ. અને એનાથી શું કે વૃક્ષો આપણે જમીન પર વાવશું તો એની ઇન્કમ બી ખેડૂતોને મળશે. અને ખાસ કરી એગ્રોફોરેસ્ટ્રી મોડેલમાં કેવું છે કે જે ખેતીની સાથે આપણે મુખ્ય પાકો એની સાથે ખેતરના જે સેઢાપાળાવાળી જમીન છે અથવા તો વચમાં આપણે આયોજન બંધ કરીને બી આર્થિક રીતે જે આપણે લાભ આપતા વૃક્ષો હોય તો એને ઉગાડવાની પદ્ધતિને આપણે એગ્રોફોરેસ્ટ્રી કહીએ છીએ. અને આ પદ્ધતિથી ખેડૂતોને નિયમિત પાકની સાથે લાકડા છે, ફળ છે કે ઔષધિ અથવા તો ઘાસચારો એ બધું મળવાની સાથે એના લાંબા ગાળાની એમાંથી કમાણી પણ થઈ શકશે. અને એનાથી શું કે વૃક્ષોનો જમીન ધોવાનું અટકાવે, પછી પાંદડા સડી જાય તો એ ખાતર તરીકે બી સેન્દ્રિય ખાતર બની જશે. અને ખાસ કરી જે પાકને પવનથી નુકસાન થતું હોય તો એ પવનના વેગને રોકવા માટે બી આ વૃક્ષો કામ આવશે. એટલે હવામાનમાં સુધારો કરી અને ખાસ કરી જે ગ્લોબલ વોર્મિંગના ને એ બધા પ્રશ્નો છે એ પણ વૃક્ષો વાવવાથી આમાં એ બધા પ્રશ્નોનું નિરાકરણ આવશે.
1: બરાબર છે. હવે સાહેબ એ જણાવશો કે ખેડૂતો માટે જાગૃતિના કાર્યક્રમોમાં શું શું કરી શકાય છે?
0: ખેડૂત જાગૃતિ કાર્યક્રમ માટે અત્યારે જો દરેક અભિયાન ચાલુ છે. અત્યારે 1 જૂનથી તો 30 જૂન સુધી આ ખેત બચાવો ઝુંબેશ ચાલુ છે. એવી રીતે આપણે ગામડે ગામડે જઈ અને ગ્રામ્ય સ્તરે બધી સભાઓ યોજી અને જે ખાસ કરી રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ એ વધુ પડતા જે વપરાશ કરી રહ્યા છે તો એ વિશે ખેડૂતોને આપણે જાગૃત કરવાના છે. સાથે સાથે જે સોઇલ હેલ્થ કાર્ડની આપણે વાત થઈ તે જમીનનું પરીક્ષણ કરીને એના શું ફાયદા છે કે એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ પણ આપણે ખેડૂતોને સમજાવવાના છે. સાથે સાથે આપણે કૃષિ મેળાઓ છે કે પછી અમુક નિદર્શન પ્રદર્શનો આપણે છે કે પછી નવીનતમ ટેકનોલોજી જે કૃષિમાં આવતી હોય છે તે કૃષિ ટેકનોલોજીને આપણે લાઈવ ખેડૂતોને બતાવીએ તો એના આધારે આપણે આ બધા ખેડૂતોમાં અવેરનેસ પ્રોગ્રામ આપણે જાગૃતિ લાવી શકીએ.
1: બરાબર છે. હવે કાર્યક્રમ સાંભળતા ખેડૂત મિત્રોને આપ સરકારની જે મહત્વપૂર્ણ યોજનાઓ છે એ વિશે માહિતી આપશો.
0: ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જમીન અને પાણી સંરક્ષણ બાબતે ઘણી બધી યોજનાઓ અમલમાં આવતી જ હોય છે. એમાં જે પહેલી છે સોઇલ હેલ્થ કાર્ડ યોજના, એમાં કે જમીનનું પરીક્ષણ કરી અને એનો હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવા. પછી બીજી છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, એમાં પ્રતિ ટીપે વધુ પાક એ અભિગમ અપનાવવામાં આવે છે. અને બીજું એમાં હર ખેત કો પાણી અથવા તો પર ડ્રોપ મોર ક્રોપ એવી ટપક પદ્ધતિથી ઉપયોગ કરી અને આ બધી યોજનાનો સમજાવવામાં આવે છે. પછી પરંપરાગત કૃષિ વિકાસ યોજના, એમાં જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવું અને ખેડૂત જૂથોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે. પછી બીજી યોજના છે નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, એટલે કે ટકાઉ કૃષિ પદ્ધતિઓનો આપણે વિકાસ કરવાની બાબત છે. એમાં ખાસ કરી પાણી અને જમીન સંરક્ષણની બાબત. પછી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના, એમાં નાના નાના ચેકડમો બનાવવા, તળાવ અને જમીન સંરક્ષણના કામો કરવા, આ બધા યોજનાઓ અત્યારે ચાલુ છે.
1: સર, હવે દક્ષિણ ગુજરાતમાં વધુ અથવા ભારે વરસાદને કારણે જમીન ધોવાણની સમસ્યા વધુ જોવા મળે છે, તો એ માટે શું કરવું જોઈએ?
0: ખાસ કરી આપણે ડાંગ, તાપી, નવસારી એટલે કે સાઉથ ગુજરાતના જે જિલ્લાઓ છે તો એમાં ભારે વરસાદ પડતો હોય છે. તે વરસાદના કારણે જમીન ધોવાણના પ્રશ્નો અનેકવાર બનતા હોય છે. તો એમાં ખાસ કરી કન્ટુર બંડિંગ એટલે કે જે ઢાળવાળી જમીન પર એક સરખી ઊંચાઈવાળા નાની નાની પાળીઓ બનાવી અને એ રીતે લાઇનમાં પાળીઓ કરીએ તો ધોવાણ અટકાવી શકીએ. પછી ઘાસપટ્ટીઓ વિકસાવી, પછી એના સિવાય ચેકડેમ અને ફાર્મ પોન્ડ નાના નાના બનાવવા, સાથે સાથે જે વૃક્ષારોપણ કરવું જોઈએ કે જેનાથી જમીન ધોવાણ અટકી શકે, અને ડ્રીપ સિંચાઈ પદ્ધતિ અપનાવીએ તો એનાથી બી આ ફાયદો થઈ શકે. અને જૈવિક અને કુદરતી ખેતીને જો આપણે પ્રોત્સાહન આપીએ તો આ ધોવાણની જે બધી સમસ્યાઓ છે એનું પણ નિરાકરણ આવી શકશે.
1: હવે આ ખેત બચાવો ઝુંબેશના લાભો શું છે એ કાર્યક્રમ સાંભળતા મિત્રોને જણાવશો?
0: આ ઝુંબેશથી ચોક્કસપણે ફાયદો થશે અને એમાં ખાસ કરી જમીનની જે ફળદ્રુપતા છે, પછી પાણીની બચત થવી, જમીનનું ધોવાણ ઘટશે, ઉત્પાદન અને ગુણવત્તામાં બી સુધારો થશે અને સાથે સાથે ખેતી ખર્ચ બી ઓછો થશે અને ખેડૂતોની આવક બી એનાથી વધશે. અને ખાસ કરી જે આપણું પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે તેનું સંરક્ષણ બી થશે અને આવનારી પેઢી માટે જરૂરી કુદરતી સંસાધનો બી આપણને સુરક્ષિત મળી રહેશે.
1: બરાબર છે. હવે આ ટકાઉ ખેતી શું છે, તેના મુખ્ય સિદ્ધાંતો શું છે એ વિશે માહિતી આપશો?
0: ટકાઉ ખેતી પદ્ધતિ એટલે કે એવી પદ્ધતિ

0: હતી કે જેમાં વર્તમાન પેઢીની જરૂરિયાતો પૂર્ણ થાય અને સાથે સાથે ભવિષ્યની પેઢીઓ માટે કુદરતી સંસાધનો પણ સુરક્ષિત રહે, તો એને ટકાઉ પદ્ધતિ કહેવામાં આવશે. અને એમાં મુખ્ય સિદ્ધાંતોમાં વાત કરીએ તો એક તો જમીનનું સંરક્ષણ, પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, પર્યાવરણનું રક્ષણ, ખેતીમાં ખર્ચ ઘટાડો અને ખેડૂતોની આવક વધારવાનું, તે એના મુખ્ય સિદ્ધાંતમાં આવતું હોય છે.
1: બરાબર. તો હવે આ ટકાઉ ખેતીની મહત્વપૂર્ણ પદ્ધતિઓ વિશે આપ વિસ્તારપૂર્વક જણાવશો.
0: ટકાઉ ખેતી પદ્ધતિ એવી પદ્ધતિ કે જે જમીન, પાણી અને પર્યાવરણનું સંરક્ષણ કરી લાંબા ગાળે ઉત્પાદન જાળવી રાખવામાં મદદ કરશે. અને એમાં ખાસ કરી જે પાક ફેરબદલી, એટલે કે એક જ ખેતરમાં દર વર્ષે અલગ અલગ પાક લેવાની પદ્ધતિ, પછી એમાં જૈવિક ખેતી એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ કે રાસાયણિકોનો જે ખાતરોનો વધારે પડતો ઉપયોગ થાય, એના લીધે આપણે જે બીજા જીવામૃત, ઘન જીવામૃત, લીલા પડવાશ એ બધાનો આપણે ઉપયોગ વધારે કરીએ. પછી સંકલિત પોષણ વ્યવસ્થાપન, તેમાં બી ખાસ કરી જે પોષણની બાબત છે કે આપણે જેટલું જરૂરિયાત પોષણ છે એ જ પૂરું પાડીએ પાકને. અને સાથે સાથે જીવાત નિયંત્રણ માટે બી આપણે જે આડેધડ દવાઓનો ઉપયોગ કરીએ છીએ એની જગ્યાએ જે જૈવિક દવાઓ છે તો એનો આપણે ઉપયોગ કરી શકીએ. પછી મલ્ચિંગ, ખાસ કરી જે આપણે પ્લાસ્ટિક મલ્ચિંગ અથવા તો સૂકા ઘાસનું મલ્ચિંગ કરતા હોય એ પણ કરીએ તો એનાથી બી ફાયદો થતો હોય છે. અને એનાથી શું થશે કે જમીનમાં ભેજ બી જળવાઈ રહી અને વધારે પડતી પાણીનો બી એમાં આપણે બચત કરી શકીએ. પછી સાથે એગ્રોફોરેસ્ટ્રી એટલે ખેતીની સાથે વૃક્ષોનું વાવેતર કરીએ, પછી વરસાદી પાણીનું જે આપણે ડાયરેક્ટ વહી જતું હોય તો એને અટકાવી શકીએ, અને ખાસ કરી જે ભૂગર્ભ જળને આપણે રિચાર્જ કરી શકીએ. પછી લીલા ખાતરમાં આપણે જે શણનો છે એટલે કે જે ઢેંચો આપણે બનાવવાની વાત છે તો એ પાકમાં આપણે જમીનમાં ઉગાડીએ અને એનો જ ખાતર તરીકે ઉપયોગ કરીએ તો એ સારામાં સારું રહેશે. અને ખાસ કરી જે આપણે ખેતી કરીએ છીએ તો એમાં મિશ્ર પાક પદ્ધતિ અપનાવીએ કે એક પાક નહીં લેતા એકથી વધુ પાકો આપણે લઈએ તો એકબીજાને પોષણ બી મળશે અને એમાંથી ખેડૂતને આવક બી સારી એવી વધારે મળતી હોય છે.
1: બરાબર છે. તો સાહેબ, આજના કાર્યક્રમના અંતે ખેડૂત મિત્રોને આપ શું સંદેશ આપવા માંગો છો?
0: ખેડૂત મિત્રોને જણાવીશ કે ખાસ કરી જે આપણી જમીન આપણું સૌથી મોટું કુદરતી ધન છે, અને જો આપણે આ જમીન અને પાણીનું સંરક્ષણ કરીશું તો જ આવતી પેઢીઓ સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય આપણે એને આપી શકીશું. અને ખેત બચાવો એ ઝુંબેશ માત્ર સરકારનો કાર્યક્રમ નથી, પરંતુ દરેક ખેડૂત અને નાગરિકની જવાબદારી છે. ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે જમીનનું સંરક્ષણ કરીશું, પાણી બચાવીશું અને ટકાઉ ખેત પદ્ધતિ અપનાવીશું અને હરિયાળું અને સમૃદ્ધ અને સ્વાવલંબી ભારત બનાવવામાં આપણે યોગદાન આપીશું. અને છેલ્લે એટલું કહીશ કે જો જમીન સજીવ હશે તો જ આપણી ખેતી અને ભવિષ્ય સુરક્ષિત રહેશે, અને પ્રાકૃતિક સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ એ જ ખેત બચાવવાનો ઝુંબેશનો સાચો મંત્ર છે. આભાર.
1: ખૂબ સરસ સાહેબ, આપે જે ખેત બચાવો ઝુંબેશ હેઠળ હાથ ધરવામાં આવેલ પ્રવૃત્તિઓ, યોજનાઓ અને ટકાઉ ખેત પદ્ધતિઓ વિશે વિસ્તારપૂર્વક જે માહિતીઓ વહેંચી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કિસાનવાણી કાર્યક્રમ અંતર્ગત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ખેત બચાવો અભિયાન હેઠળ હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓ, યોજનાઓ અને ટકાઉ ખેતી પદ્ધતિઓ વિશે નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે પશુપાલન વિભાગમાં વૈજ્ઞાનિક તરીકે સેવા આપતા ડૉક્ટર સાગર પટેલની પિંકી દમણિયાએ લીધેલી મુલાકાત.
2: અરે અરે અરે, ક્યા કર રહા હે? ઇધર ઇધર ઇધર હમ બોલ રહા હે, તેરે બીજુ કા?
3: ઉતલા બોલ લે.
2: પક્ષીઓ સે તો હમ ખેત કો બચા લેતે હૈ, પર ઇન ઘાતક રસાયનો સે કૈસે બચાએ?
3: મતલબ?
2: દેખ બેટા, તું જો યે અંધાધુંધ રસાયન મિલાતા હે ના, મિટ્ટી કી સેહત બિગડને લગી હૈ, ઓર જબ માટી હી કમઝોર પડ જાયેગી, તો ઉપજ કૈસે સેહતમંદ હોગી? હૈ? અરે પહેલે એસા નહીં થા, પૂછના અપને બડે બુઝુર્ગો સે, કૈસે ફસલ લહલહાતી થી, શુદ્ધતા ઝલકતી થી, માટી ભી તંદુરસ્ત ઓર લોગ ભી. પહેલી વાલી બાત કહાં?
3: પર હમ તો સબ યહી ડાલે હૈ.
2: સબ નહીં, આજ ભી લાખો જાગરૂક કિસાન પરંપરાગત વિધિ સે ફસલ ઉગા રહે, ખર્ચા કમ ઓર ઉપજ કી કિંમત ભી બહેતર પા રહે.
3: સચ?
2: રે બેટે, એક્સપિરિયન્સ સે બતા રહે હૈ, ધૂપ મે બાલ સફેદ નહીં કિયે હૈ.
3: ઠીક હૈ ભાઈ, મેં ભી આજ તો જૈવિક ખેતી શરૂ કરૂંગા.
4: માટી સે પ્રેમ કી પરંપરા હૈ પરંપરાગત ખેતી.
1: મિત્રો, હવે સાંભળીએ ગાયક કલાકાર હેમા દેસાઈના સ્વરમાં ગીત.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હેમા દેસાઈના સ્વરમાં ગીત. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ. આ હતો કૃષિની વૈજ્ઞાનિક સમજ આપતો ખેડૂતો માટેનો વિશેષ કાર્યક્રમ કિસાનવાણી. આ કાર્યક્રમના પ્રાયોજક હતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.
1: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, હવે થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને શિક્ષણનો ઉપયોગ ન્યાયી અને સમાવેશી સમાજ બનાવવાના સાધન તરીકે કરવા હાકલ કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મજબૂત અર્થતંત્રને મજબૂત સંરક્ષણ ક્ષમતાનો પાયો ગણાવ્યો. ગુજરાતના વડોદરામાં બે દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં 3,34,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારતે 26થી વધુ દેશ સાથે 28 પ્રવાસન અને ગતિશીલતા ભાગીદારી કરાર કર્યા. અને ફૂટબોલ ફિફા વિશ્વકપમાં આજે રાત્રે આઇવરી કોસ્ટ ટેક્સાસમાં નોર્વે સામે ટકરાશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં કેન્દ્રીય જનજાતીય યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને શિક્ષણનો ઉપયોગ ન્યાયી અને સમાવેશી સમાજ બનાવવાના સાધન તરીકે હાકલ કરી હતી. તેમણે કહ્યું કે શિક્ષિત યુવાનોને ફક્ત પોતાની પ્રગતિ માટે જ નહીં, પરંતુ નબળા વર્ગોના ઉત્થાન માટે અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પણ પ્રયત્નશીલ રહેવું જોઈએ. રાષ્ટ્રપતિએ કહ્યું કે દરેક શિક્ષિત યુવાને પછાત વર્ગોને આગળ વધારવામાં મદદ કરવી જોઈએ અને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં યોગદાન આપવું જોઈએ.
1: वर्ष 2047 तो विकसित भारत बनाने का हमारा लक्ष्य है. मुझे विश्वास है कि आंध्र प्रदेश का एक केंद्रीय जनजातीय विश्वविद्यालय अपना सार्थक समावेशी और पर्यावरण संरक्षण पर केंद्रित व्यवहारिक शिक्षण पद्धति से इस लक्ष्य प्राप्त करे और उसका महत्वपूर्ण भूमिका निभाएगा.
0: અર્થપૂર્ણ શિક્ષણના મહત્વ અંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક શિક્ષણને વ્યવહારુ જ્ઞાન સાથે જોડવું જોઈએ અને નવી કુશળતા પ્રાપ્ત કરતી વખતે તેમના સમુદાય, સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાયેલા રહેવું જોઈએ.
1: જનજાતીય વિશ્વવિદ્યાલય છે, વિશેષ રૂપે એ અપેક્ષા ભી કી જાતી હૈ કે વે જનજાતીય ભાષા બોલિયા કે સંરક્ષણ પર મિશન મોડ મે કામ કરેંગે. मुझे बताया गया है कि संस्था के ट्राइबल स्टडीज विभाग द्वारा कुई और सावरा समेत अनेक जनजातीय बोलियों के डॉक्यूमेंटेशन को लेकर के इसी प्रकार से जमीनी कार्य किया जा रहा है.
0: આ પ્રસંગે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે દેશની જ્ઞાન પ્રણાલીના મૂળ આદિવાસી સમાજમાં છે, જેમણે પ્રકૃતિ, જંગલો, કૃષિ અને પશુપાલનનું અમૂલ્ય જ્ઞાન સાચવ્યું છે. તેમણે કહ્યું કે આ પરંપરાગત જ્ઞાનને સમકાલીન જરૂરિયાતો અનુસાર સ્વીકારવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હુલ દિવસ નિમિત્તે વિદેશી શાસનના અન્યાય સામે અડગ રહીને લડનારા સિદ્ધો કાન્હુ, ચંદ ભૈરવ, ફૂલો જાનો સહિત તમામ બહાદુર આદિવાસી યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું કે હોલ દિવસ એ આદિવાસી સમુદાયની અસાધારણ હિંમત અને અતૂટ ભાવનાનું શક્તિશાળી પ્રતીક છે, જેમણે માતૃભૂમિ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. તેમણે કહ્યું કે આદિવાસી ગૌરવ અને સન્માનના રક્ષણ માટે તેમના સંઘર્ષ અને બલિદાનની ગાથા દેશવાસીઓને ઉર્જા અને પ્રેરણા આપતી રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાતના વડોદરામાં આજે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનના સમાપન સત્રને સંબોધતા જણાવ્યું હતું કે મજબૂત અર્થતંત્ર એ મજબૂત સંરક્ષણ ક્ષમતાઓનો પાયો છે.
2: આત્મનિર્ભર ભારત કા મતલબ હૈ એક એસા ભારત જો આત્મવિશ્વાસ સે ભરા હુઆ હો ઓર જો દુનિયા કે સાથ બરાબરી કે આધાર પર એક ઇક્વલ પાર્ટનર કે રૂપ મે કામ કરે. हम टेक्नोलॉजी ट्रांसफर और ज्वाइंट वेंचर्स को भी बढ़ावा देते हैं कि इसका फायदा भारत के लोगों को मिले और भारत की अपनी कैपेबिलिटीज का निर्माण भी यहां पर हो. और मुझे विश्वास है कि इसमें गुजरात भारत के डिफेंस मैन्युफैक्चरिंग और इनोवेशन इकोसिस्टम का एक महत्वपूर्ण स्तंभ बनकर खड़ा होगा.
0: શ્રી સિંહે કહ્યું કે વડોદરા ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રનું પહેલું લશ્કરી વિમાન ઉત્પાદન સુવિધાનું કેન્દ્ર છે. ટાટા ગ્રુપ અને એરબસ સંયુક્ત રીતે C-295 પરિવહન વિમાનનું ઉત્પાદન કરી રહ્યા છે.
2: 2014 મે હમારા ડોમેસ્ટિક ડિફેન્સ પ્રોડક્શન એપ્રોક્સિમેટલી 46,000 કરોડ થા, લેકિન આજ હમારા ડિફેન્સ પ્રોડક્શન બઢકર 1,78,000 કરોડ રૂપિયા તક પહોંચ ચુકા હૈ. इसके अलावा भारत का डिफेंस

0: इट्स वर्थ अप्रॉक्सिमेटली 39,000 करोड़ का कर लिया है और आत्मनिर्भरता के इस लक्ष्य को प्राप्त करने में गुजरात अपनी बहुत ही महत्वपूर्ण भूमिका का निर्वाह कर सकता है।
1: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે બે દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન દરમિયાન 3,34,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે, જેનાથી આગામી દિવસોમાં આ ક્ષેત્રમાં 1,97,000થી વધુ રોજગારીની તકો ઊભી થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ FCRA 2.0 પોર્ટલ અને ઇલેક્ટ્રોનિક ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા EOCI કાર્ડ લોન્ચ કર્યું। આ પ્રસંગે બોલતા શ્રી શાહે કહ્યું કે બંને પહેલ નાગરિક સેવાઓમાં સુવિધા કરશે અને FCRA પોર્ટલ દ્વારા દાન મેળવનારાઓને આવતી મુશ્કેલીઓનો ઉકેલ આવશે। તેમણે કહ્યું કે જ્યારે ઈરાદો સ્પષ્ટ હોય, નીતિ પારદર્શક હોય અને ટેકનોલોજીને અપનાવવાની માનસિકતા હોય ત્યારે પ્રામાણિક લોકો માટે તમામ પ્રકારના શાસન સરળ બને છે। તેમણે ભાર મૂક્યો કે ખોટું કરનારાઓ સામે કડક દેખરેખ પ્રણાલી સ્થાપિત થાય છે અને દેશ વધુને વધુ સુરક્ષિત બને છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારતે 26થી વધુ દેશો સાથે 28 પ્રવાસન અને ગતિશીલતા ભાગીદારી કરારો પર હસ્તાક્ષર કર્યા છે। તેમણે ગેરકાયદેસર સ્થળાંતર, શોષણકારી પ્રથાઓ, કપટી મધ્યસ્થી અને માનવ તસ્કરીનો સામનો કરવા માટે રાષ્ટ્રોની સામૂહિક જવાબદારી પર ભાર મૂક્યો હતો। નવી દિલ્હીમાં માનવ સંસાધન ગતિશીલતા મંચમાં સંબોધતા વિદેશમંત્રીએ જણાવ્યું હતું, સલામત અને કાયદેસર ગતિશીલતા પ્રત્યે દેશની પ્રતિબદ્ધતા ઈ માઇગ્રેટ પ્લેટફોર્મમાં પ્રતિબિંબિત થાય છે, જેની સ્થાપનાથી અત્યાર સુધી 50 લાખથી વધુ ઇમિગ્રેશન મંજૂરીઓ જારી કરી છે। ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે ભારત સલામત, વ્યવસ્થિત અને કાયદેસર પ્રવાસન સુનિશ્ચિત કરવા માટે દ્વિપક્ષીય સહયોગની જરૂરિયાતને પણ સમજે છે। વિદેશમંત્રીએ કહ્યું કે ટેકનોલોજીકલ નવીનતા અભૂતપૂર્વ ગતિએ ઉદ્યોગોને નવું સ્વરૂપ આપી રહી છે। વિશ્વ ગહન પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે અને કૃત્રિમ બુદ્ધિમત્તા, ઓટોમેશન, ડિજિટલાઇઝેશન અને હરિત પરિવર્તન ભવિષ્યના અર્થતંત્ર માટે જરૂરી કુશળતાઓને ફરીથી વ્યાખ્યાયિત કરે છે। જનરલ ધીરજ સેઠે 31મા ભૂમિદળના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે। જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી 4 દાયકાથી વધુ સમય સુધી દેશની સેવા કર્યા બાદ આજે નિવૃત્ત થયા હતા। જનરલ શેઠ પુણેમાં ખડકવાસલા નેશનલ ડિફેન્સ એકેડેમી NDAના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે। તેઓ જનરલ દ્વિવેદીનું સ્થાન લેશે। જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચી 16મા ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપવા માટે આવતીકાલે સાંજે નવી દિલ્હી પહોંચશે। વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ શિખર સંમેલન બંને પક્ષોને દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓની સમીક્ષા અને મજબૂતીકરણ કરવાની અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરવાની તક પૂરી પાડશે। મુલાકાતના બીજા દિવસે પ્રધાનમંત્રી તાકાઇજીનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે, ત્યારબાદ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે। ફિફા વિશ્વકપમાં મોરક્કો અને પેરાગ્વે રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કરી ચૂક્યા છે। આજે રાત્રે આઇવરી કોસ્ટ ટેક્સાસમાં નોર્વે સામે ટકરાશે। આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગે શરૂ થશે। ગઈકાલે મોડી રાતે હ્યુસ્ટનમાં જાપાન પર 2-1થી વિજય મેળવીને બ્રાઝિલે રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને શિક્ષણનો ઉપયોગ ન્યાયી અને સમાવેશી સમાજ બનાવવાના સાધન તરીકે કરવા હાકલ કરી। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મજબૂત અર્થતંત્રને મજબૂત સંરક્ષણ ક્ષમતાઓનો પાયો ગણાવ્યો। ગુજરાતના વડોદરામાં 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં 3,34,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયા। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારતે 26થી વધુ દેશ સાથે 28 પ્રવાસન અને ગતિશીલતા ભાગીદારી પર કરાર કર્યા। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા।
2: आइए सुने कार्यक्रम हवा महल।